નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું, સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે પીએમ સૂર્યઘર મફત.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
2: ગીતામૃતમ, આપણે શાંતિથી ક્રમિક ગીતાના એક એક શ્લોકનું અધ્યયન કરતા કરતા 6th અધ્યાયના 14th શ્લોક સુધી પહોંચ્યા છે. આપણો પ્રયત્ન ગીતાના એક એક શ્લોકને સામાન્ય માણસની રીતે સમજવાનો છે, વિદ્વાનની રીતે સમજવાનો નથી. જે વખતે હું પણ અહીંયા આપની સાથે વાત કરું છું ત્યારે હું પણ એ જ પ્રયત્ન કરું છું કે આ શ્લોકની અંદર સામાન્ય રીતે આપણે શું સમજવું જોઈએ, અથવા ગીતાકાર આના દ્વારા શું કહેવા માગે છે, અથવા ગીતા આપણને આપણા દૈનંદિન જીવનમાં કેટલો સહયોગ કરી શકે છે. માણસની જે ગતિ છે એ ગતિ ઉર્ધ્વ હોવી જોઈએ. ગતિ ઉર્ધ્વ થતાં થતાં થતાં આપણે માણસ તરીકે જન્મ્યા છીએ, તો નરમાંથી નારાયણ થવાની ગતિ, નારીમાંથી નારાયણી થવાની ગતિ એ ભારતીય જીવનમાં આદર્શ ગણાયો છે. જ્યાં છો ત્યાં ત્યાં તો રહેવાના જ છો, એમાં તો તમારે કંઈ કરવાનું જ નથી. પણ જો મનુષ્ય તરીકે જન્મ્યા

તો મનુષ્ય તરીકે તમે કોણ છો? જે સંસારમાં તમે જીવી રહ્યા છો એ સંસાર શું છે? ત્યાં તમારું કર્તવ્ય શું છે? અને તમારી ઉર્ધ્વ ગતિને માટે તમે શું કરી શકો? જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ આ બધા વિભિન્ન માર્ગો ગીતા આપણને બતાવે છે, અને જેને જે અનુકૂળ હોય તે માર્ગે તે જઈ શકે એ પ્રકારે એ આપણી સાથે વાત કરે છે. સરસ પદ્ધતિ છે એ આ છે કે અર્જુન પ્રશ્ન કરે અને કૃષ્ણ એનો જવાબ આપે. અર્જુન જિજ્ઞાસુ છે, અર્જુનમાં કુતૂહલ વૃત્તિ છે, એણે કંઈક ને કંઈક વિશેષ જાણવું છે, અને જાણવા પહેલાં, જાણવાની ઈચ્છા થતાં પહેલાં એને એક બહુ મોટો વિષાદ થયો છે કે હું આ શું કરવા જઈ રહ્યો છું. આ વિષાદમાંથી એની જિજ્ઞાસા જન્મી છે, અને જિજ્ઞાસામાંથી એણે પોતે વ્યક્તિ તરીકે, ક્ષત્રિય તરીકે, ભાઈ તરીકે શું કરવું અને શું કરવાથી એ ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત થશે એની સમજણ એ આપણે ક્રમે ક્રમે જોતા ગયા છીએ. અંતિમ ઉપાધેય જે છે એ સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં દરેકે દરેક સંપ્રદાયમાં કે દરેકે દરેક ચિંતનની પ્રક્રિયામાં મોક્ષ છે. આ સંસારમાં શરણ સંસરણ કરતાં કરતાં કરતાં કરતાં અંતે એમાંથી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય એના માર્ગો વિચારવા એ આપણો હેતુ રહેલો છે. આમ વિચાર કરતાં કરતાં કર્મયોગી કે જ્ઞાનયોગી યોગના માર્ગે આગળ ચાલે છે. માનો કે એનો અર્થ કે સાધના કરવા ઈચ્છે છે, તો એણે સાધનાનો આરંભ કેવી રીતે કરવો? જ્ઞાન માર્ગીની વાત જુદી છે, કર્મ માર્ગીની સહજ કર્મ છે એની વાત જુદી છે, પણ કોઈ પ્રયત્નપૂર્વક યોગ માર્ગે આગળ વધવા માગે છે તો શું કરવું જોઈએ એણે, એની વાત આપણે છઠ્ઠા અધ્યાયના 13-14 શ્લોકથી શરૂ કરી છે. શું કરવું જોઈએ? તો સૌથી પહેલી વાત કરી તે એ હતી કે એણે પોતે આસન સિદ્ધ કરવું જોઈએ. બેસવું, ચલો એકાગ્રતા સિદ્ધ કરવી છે તો એક સ્થળે બેસવું છે, મનને એકાગ્ર કરવું છે. સ્થળ કેવું હોવું જોઈએ, આસન કેવું હોવું જોઈએ, મનને સ્થિર કરવાનું કેવી રીતે બની શકે એ બધું એ આપણને સમજાવતા જાય છે. 13 શ્લોકમાં આપણે જોયું હતું કે એક ઉત્તમ આસન ઉપર બેસીને સીધા ટટાર રહીને મનને સ્થિર કરીને એણે પોતાના મનને એકાગ્ર કરીને રહેવું જોઈએ. એક વખતે આપણે 13 શ્લોક છે એને જરા સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ, પછી 14 શ્લોક તરફ જઈશું.

ವ್ಯಾಘ್ರಂ ಸಮಂ ದಿಶಶ್ಚಾಲವಲೋಕಯನ್. ತೇರ್ಮೋ ಶ್ಲೋಕ છે. બારમામાં કહ્યું હતું કે એક નહીં ઊંચા નહીં નીચા એવા આસન ઉપર પવિત્ર જગ્યાએ મનને એકાગ્ર કરીને બેસી જવું. તત્ર એકાગ્ર મનઃ કૃત્વા એમ બારમા શ્લોકમાં કહ્યું હતું. કેવી રીતે થશે? તો આ તેરમા શ્લોકમાં કહે છે કે સમમ કાય શિરો ગ્રીવમ ધારયન. કાયા આખું શરીર, ગ્રીવા ડોક અને શિર મસ્તક, મસ્તક ડોક અને પછી નું આખું શરીર. આસન ઉપર તો બેસી ગયા છીએ એટલે નીચેના શરીરનો સવાલ નથી, પણ આખી પીઠ, આખી આપણી કરોડરજ્જુ એને સમમ ધારયન, એને એક સમાન સરખી રીતે સીધી રાખીને એટલે ટટ્ટાર બેસી. ડોકું એક બાજુ પડી ગયેલું ના હોય, નીચેની બાજુ ઝૂકી ગયેલું ના હોય, મસ્તક ઊંચું હોય અને સ્થિર હોય. સમમ કાય શિરો ગ્રીવમ ધારયન. શિર કાયા અને ગ્રીવા, માથું

લોક અને શરીર અને એક સરખું સ્થિર, અચલમ સ્થિર, નિશ્ચલ, ચંચળતા રહે. ગઈકાલે આસનની વાત કરતી વખતે આપણે જોયું હતું કે આસન એવું જ હોવું જોઈએ કે જ્યાં વારે ઘડીએ હાલવા ચાલવાનું થાય નહીં, સ્થિર બેસી શકાય. આસન જ સ્થિર ના હોય તો શું થાય? આસન ઉપર બેઠા પછી મનને એકાગ્ર કરવું છે તો શરીરને સ્થિર કરવું પડશે, દ્રઢ કરવું પડશે. કેવી રીતે થશે? તો કહે છે કે એવી રીતે બેસો કે જેથી તમારી પીઠ, તમારી ડોક, તમારું માથું એ એક સરખું ટટ્ટાર, સીધું અને પછી કહે છે એમ અચલમ સ્થિર, અચલ, હલચલ વિનાનું અને સ્થિર બની જાય. સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સુવમ, અને આમ બેઠા પછી પેલી આંખો છે એને કેવી રીતે કરવી જોઈએ? નાસિકાના અગ્રભાગે ટેકવી દેવાની. આગળ આપણે વાત કરી હતી ને કે બે ભ્રવોર મધ્યે ભ્રમરોની વચ્ચે નજરને સ્થિર કરવી. અહીંયા એ જ વાત જરા સરળતાપૂર્વક કહી છે કે તમે બેસી ગયા, બેસી ગયા પછી નજરને સ્થિર કરી, ડોકને સીધી કરી નાખી, આખું શરીર સીધું છે, અને એ વખતે આપણી નજરને ક્યાં મોકલી દેવાની? નાકના ઉપરના ભાગ તરફ. આંખો બંધ કરી દેવાની એવી વાત અહીંયા નથી કરી, પણ આંખો ઊંચી કરી દેવાની એવી પણ વાત નથી કરી. નજરને સ્થિર કરવી હોય તો આગળ કહ્યું એમ, એને આપણી દ્રષ્ટિ જે છે અંદરની ભાગની અંતરદૃષ્ટિ, એને બે ભ્રમરોની વચ્ચે લાવવાની છે. તો એના માટે શું કરવું પડશે? તો કે બંને આંખો, ભલે ડાબી જમણી હોય, બંને આંખોને એક સાથે નાકના અગ્રભાગ ઉપર, નાકના ટેરવા ઉપર સ્થિર કરી દેવાની. નાકના ટેરવા ઉપર દ્રષ્ટિને ટેકવી દીધી. આમ થશે એટલે શું થશે? કે આજુબાજુ જે જોવાની વાત છે એ જોવાની વાત પૂરી થઈ ગઈ, પછી ઇધર ઉધર દેખવાની વાત જ નથી. નાકના ટેરવા ઉપર જોઈ રહ્યો છે, નજર ઊંચી નથી, નજર નીચી નથી, આસપાસ નથી. કારણ કે આપણને તો બે આંખો જ ભગવાને એટલા માટે આપી છે કે એ બે આંખોને કારણે આપણે બધા ડાયમેન્શનને જોઈ શકીએ. એટલે તો થ્રી ડાયમેન્શન કેવી રીતે જોઈ શકાય છે એના સંશોધનો થયા. આમ બેઠા હોઈએ તો આપણને ડાબી બાજુનું દેખાતું હોય, જમણી બાજુનું દેખાતું હોય, સામેનું દેખાતું હોય, ઉપરનું દેખાતું હોય, ને નીચેનું દેખાતું હોય, ને બધું ક્યાં સ્થિર થઈ ગયું? નાકની ટેરવે. નાકના ટેરવે સ્થિર થયું. દિશશ્ચ અનવલોકયન. દિશા, દિશાઓની અંદર એટલે આપણી આસપાસની ડાબે જમણે ઉપર નીચે, અનવલોકયન એને જોવાનું બંધ કરી દેવાનું. જોવાનું તો ક્યાં જોવાનું છે? નાકના ટેરવા ઉપર. બંને આંખો ત્યાં સ્થિર થઈ ગઈ અને અંતરદ્રષ્ટિ બે આપણી ભ્રમરો છે એની અંદર પહોંચી ગઈ સ્થિર. પછી ત્યાંથી હલવા ચાલવાની વાત નથી, ન શરીર હાલે ચાલે છે, કારણ કે આંખો જ બહુ ચંચળ છે, મન સૌથી વધારે ચંચળ છે, પણ આંખો જે છે એ આમ તેમ જોયા કરે, એણે પ્રયત્ન જ નથી કરવો પડતો આંખોને. એવી રચના જ કરી છે ઈશ્વરે કે આપણને આજુબાજુનું દેખાયા જ કરે, પણ અહીંયા કહ્યું છે કે પ્રયત્નપૂર્વક એ આંખોને સ્થિર કરી દેવાની નાકના ટેરવા ઉપર. આજુબાજુ પછી જોવાનું બંધ, પહેલી શરૂઆત થઈ જાય આજુબાજુ જોવાનું બંધ, એટલે આજુબાજુનું સાંભળવાનું બંધ. જોઈએ જ નહીં તો સાંભળીએ પણ નહીં. એટલે ઇન્દ્રિયોને એક જગ્યાએ, એક ચોક્કસ બિંદુએ સ્થિર કરી દીધી જ્ઞાનેન્દ્રિયોને. દિશશ્ચ અનવલોકયન, પોતાની આજુબાજુની દિશાઓ જે છે એને અનવલોકયન, એને જોવાનું બંધ કરી દીધું. એટલે એક ચોક્કસ સ્થિતિની અંદર પેલો સાધક બેસી ગયો. આપણે વાત કરતા હતા ને કે સાધના કરનાર જે સાધક છે એને સાધન આપણે આપવું જોઈએ, તો આ સાધન થઈ ગયું કે ભાઈ તારે કરવું છે તો શરૂઆત કર. એક સરસ મજાની પવિત્ર જગ્યાએ આસન તૈયાર કર, એના ઉપર શાંતિથી બેસી જા, તારી આંખોને સ્થિર કરી દે, શરીરને ટટ્ટાર બનાવી દે. આમ થવા

ને કારણે તમારી બધી જ જ્ઞાનેન્દ્રિયો એક જગ્યાએ જઈને સ્થિર થઈ જશે. અને એક જગ્યાએ જઈને સ્થિર થઈ ગઈ તો એ માણસ કેવો થશે? પ્રશાંતાત્મા, શાંત અંતઃકરણ વાળો થઈ જશે. પોતાની જાત સંપૂર્ણપણે શાંતિને પ્રાપ્ત કરી લીધું છે. એટલે આજુબાજુનું આપણા મનમાં ચાલતા જે પ્રશ્નો હોય, જે ઉથલ પાથલો હોય, આ બધું શમી ગયું. પાણી જે છે એ પાણીમાં કાંકરી પડે તો વમળો થાય, આ કાંકરી જ પડવા દેવાની નથી. આપણે કાંકરી ચાળો કરનારી ઇન્દ્રિયો છે, એને સ્થિર કરી દીધી. અને સ્થિર કરી દીધી એટલે એક પ્રકારની શાંતતા આવી ગઈ, બધા જ પ્રકારની ઉથલ પાથલો બંધ થઈ ગઈ. અને બધા જ પ્રકારની ઉથલ પાથલો બંધ થઈ ગઈ તો પછી માણસ કેવો થઈ ગયો? વિગત અભિહી, એને પછી કોઈ પણ પ્રકારનો ભય રહ્યો નહીં. કશું છે જ નહીં તો ભય છે નો. પ્રશાંતાત્મા વિગત ભીર બ્રહ્મચારી વ્રતે સ્થિત મનસંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસીત મત્પર. હવે એની સામે નક્કી થઈ ગયું, જે સ્થિતિમાં બેઠો છે એ સ્થિતિમાં હવે પછી આસપાસ શું થાય છે એના તરફથી એની ભીતિ સમાપ્ત થઈ ગઈ. અનેક પ્રકારની ભીતિઓ આપણી અંદર હોય છે, અનેક પ્રકારની ભીતિઓ, ભીતિ ભય. બીક લાગે એને જ માત્ર ભીતિ ના કહેવાય. મનમાં વિચાર આવે કે આજ સવારે નાસ્તો થયો નથી અને જમવાનું મોડું થવાનું છે તો પછી મને શું થશે, ભૂખ લાગશે, તો આ પણ ભીતિ જ થઈ કહેવાય. અહીંયાથી મોટું વરઘોડું જવાનું છે અને બેન્ડનો મોટો અવાજ આવે છે અને ઉભાળો થશે, કાન ફાટી જાય એવા અવાજો થશે, શું થશે, ભીતિ થઈ. મારે ભણવાનું છે, પરીક્ષાનું પેપર આવશે અને મને એ વખતે યાદ નહીં આવે તો શું થશે, ભીતિ થઈ. આપણા વિચારોની સાથે જ ભય સંકળાયેલો છે. જુદી જુદી પ્રકારની ભીતિ આપણા ચિત્તને ડમાડોળ બનાવી દે છે. પણ ડામાડોળ બનાવતા પહેલા તો તમે એને પ્રશાંત કરી દીધી છે, અને પ્રશાંત કરી દીધી છે એટલા માટે એક પ્રકારની શાંતિ તમારા મનની અંદર વ્યાપી ગઈ છે. હવે મન ઉથલ પાથલ કરશે નહીં, સ્થિર થઈ ગયું છે. સ્થિર થઈ ગયું છે માટે જ પ્રશાંત છે. પ્રશાંત આત્મા, આપણે આત્મા શબ્દને અનેક રીતે જોયા કર્યો છે અત્યાર સુધી. પોતાની જાતને એણે શાંત બનાવી દીધી છે. બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ, અને બ્રહ્મચર્યના વ્રતની અંદર એ બેસી ગયો છે. બ્રહ્મચારી શબ્દનો આપણે ગઈ વખતે જ જોયું હતું કે અર્થ કરવામાં આપણે જરા અડાવડા થઈએ છીએ. લગ્ન ન કર્યું તે બ્રહ્મચારી, એ અર્થ અપર્યાપ્ત છે. વિવાહને, સ્ત્રી પુરુષ સંબંધને બ્રહ્મચર્ય સાથે સંબંધ ના હોય. બ્રહ્મની અંદર જે વિચરણ કરે તે બ્રહ્મચારી. બ્રહ્મની અંદર એટલે જ્ઞાનની અંદર, અને જ્ઞાન છે એ બ્રહ્મ સમસ્તને એક સમજવું, એનું નામ તો જ્ઞાન છે. અને જે જ્ઞાન છે એ માહિતીથી ઉપર છે. કોઈ માણસ આપણને આ બધી વાતો કહે તો કે હા મને ખબર છે, આવું શાસ્ત્રોમાં લખેલું છે, તેથી શું. કોઈ માણસ કહે કે ગોળ ગળ્યો હોય છે, માહિતી આપે, પણ જેણે ગોળ જોયો જ નથી કે ખાધો જ નથી તેને ગોળ કેવો એની શું ખબર. તો આ તો અનુભવ સિવાયનું તો જ્ઞાન જ્ઞાન જ નથી, અનુભૂતિ ગમ્ય જ્ઞાન હોય છે. અને તમે બ્રહ્માત્મકત્વની વાત કરો, બ્રહ્મ અને આત્મા એક જ છે એની વાત કરો, માહિતી તો આપી શકાય, સરસ મજાના ભાષણો આપી શકાય, બધા વિદ્વાનો આપે છે, બધા શાસ્ત્રો આપે છે, અધ્યાપક આનું આ ભણાવે છે, પણ એને એ જ્ઞાન છે ખરું, એને માહિતી છે. માહિતી જ્ઞાન બનતી નથી. માહિતી જ્ઞાન તરફ જવા માટેનો રસ્તો કદાચ હોઈ શકે, પણ માહિતી એ જ્ઞાન નથી. તો અહીંયા બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ એટલે શું? બ્રહ્મની અંદર આચરણ કરવાનું વ્રત એની અંદર છે. વ્રત, વ્રતી થઈ જાય. નાના મોટા વ્રતો લોકો કરતા હોય છે ને,

સોમવારનું વ્રત કર્યું છે તો તે વ્રતમાં મારે ભોજન ગ્રહણ કરવાનું નથી. આ વ્રત થયું નિશ્ચયપૂર્વક, બસ આમ જ કરવાનું. પછી અનેક પ્રકારના વ્રતો અનેક ધર્મ સંપ્રદાયોમાં છે. વ્રતનું આચરણ એટલે એની અંદર જ એકાગ્રતા હોય, એની અંદર જ સ્થિરતા હોય, એની અંદર તો ભંગ ન થાય એની કાળજી રાખવાની હોય. તો અહીંયા વ્રત કયું લેવાનું? બ્રહ્મચર્ય વ્રત. અને બ્રહ્મચર્ય વ્રત એટલે જ્ઞાનની અંદર વિચરણ કરવાનું વ્રત. મારે શું કરવાનું છે? તો જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનું છે. એના માટેની પ્રાથમિક ભૂમિકા તૈયાર થઈ ગઈ છે. બેસી ગયો છું, મારી ઇન્દ્રિયોને સંયમિત કરી દીધી છે, મારા મનને એકાગ્ર કરી દીધું છે. આ મનની એકાગ્રતા આવી ગઈ છે, ઇન્દ્રિયો સ્થિર થઈ ગઈ છે, પોતપોતાના વિષયોની અંદરથી ખેંચાઈને પાછી આવી ગઈ છે. કુર્મો ઉંગાની યો સર્વશઃ, જેમ કાચબો હોય ને, એ કાચબો પોતાના અંગોને પોતાની અંદર ખેંચી લે, પછી એના ઉપરથી ભલે નાખું ગાડું પસાર થઈ જાય ને કંઈ ના થાય. આ કાચબો જેમ પોતાના અંગોને પોતાની અંદર ખેંચી લે છે, એ રીતે ઇન્દ્રિયોને પોતાના પોતાના વિષયો તરફથી ખેંચી લીધી છે, અને એને દોરનારું જે મન હતું એ મનને એકાગ્ર કરી દીધું છે. એટલે પ્રાથમિક ભૂમિકા તો થઈ ગઈ છે, પ્રશાંત થઈ ગયું છે મન, અને એટલે એ માણસ બ્રહ્મચારી વ્રતે સ્થિર, બ્રહ્મચારી વ્રતની અંદર સ્થિત થઈ ગયો છે. મનસ સંયમ્ય મચિત્ત મત્પર, કેવો થઈ ગયો છે એ? મત, મત એટલે હું, એટલે પરમાત્મા. પરમાત્મ તત્વની અંદર એ સ્થિર થઈ ગયો છે. મત પરાયણ, મારાથી મારા પરાયણ થઈ ગયો છે, એ ઈશ્વર પરાયણ થઈ ગયો છે, પરમાત્મા પરાયણ થઈ ગયો છે. એનું ચિત્ત જે છે એ માત્ર પરમાત્મ તત્વની અંદર જોડી રહ્યો છે, એટલા માટે એ મત ચિત્ત. એનું ચિત્ત મારામાં છે, મત પર મને જ હવે એ પરાયણ છે. કારણ કે મન સંયમ્ય, એને મન ઉપર સંયમ કેળવી લીધો છે. મનઃ સંયમ્ય, મનનો સંયમ કેળવતા પહેલા ઇન્દ્રિયોને એમના વિષયોમાંથી ખેંચી લેવાનું કાર્ય તો કરી જ દીધું છે, નહીં તો મન ઉપરનો સંયમ શક્ય જ નથી. ઇન્દ્રિયોને સ્થિર કરી દીધી છે. ઉદાહરણ તરીકે વાત છે કે આંખોને નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર કરી છે, બસ આજુબાજુ જોવાનું જ નથી, આજુબાજુનું સાંભળવાનું જ નથી, આજુબાજુનું સૂંઘવાનું જ નથી, કોઈ રસ પ્રાપ્ત કરવાના જ નથી. બધી ઇન્દ્રિયો કેન્દ્રીભૂત થઈ ગઈ છે અંદર, અને એટલા માટે મન ઉપર સંયમ કેળવાઈ ગયો છે. મનસ સંયમ્ય, મનની અંદર સંયમ આવ્યો છે, એને કારણે મચિત્ત મત્પર યુક્ત આસીત. યુક્ત થઈને એને બેસવાનું છે, યુક્ત થઈને એટલે જોડાઈને. શેની અંદર જોડાઈને? ઈશ્વરના તત્વની અંદર જોડાઈને, યુક્ત જોડાયેલો. બાકી બધા સંસારના પદાર્થો તરફથી મનને ખેંચી લઈને ઈશ્વરની સાથે પોતાના મનનું જોડાણ કરી દે, અને પછી આસીત સ્થિર થઈને બેસે. આપણે એના માટે શબ્દ સાદો વાપરીએ છીએ, તે એવો હોય છે કે ધ્યાનમાં બેઠા છે. ધ્યાનમાં બેઠા છે એટલે શું? આ જ ધ્યાનમાં બેઠો છે એટલે પોતાની ઇન્દ્રિયોને વશ નથી, એ એક ચિત્ત થઈને બેસી ગયો છે, એનું મન એકાગ્ર થઈ ગયું છે. સાવ સાદી વાતમાં દરેક માણસ જે કંઈ કરવા માગે છે ત્યાં એણે એકાગ્ર થવું જ પડે છે. વાંચવા બેઠા ને વાંચવામાં એકાગ્ર ન હોય તો યાદ કશું રહે નહીં. સંગીત માટે બેઠા છે, સંગીત ગાવા માટે, અને જો સંગીત સાથે તલ્લીન નથી થઈ ગયા તો પછી એના સ્વરો ઉપરનો કાબૂ રહેતો નથી. જે કંઈ કામ કરીએ તે કામની અંદર એકાગ્રતા ત્યારે જ આવે જ્યારે એ સિવાયની બીજી બાજુથી મન ખેંચાઈ ગયું હોય. પછી ચારે બાજુ ભટકતું મન હોય તો ભટકતું જ કરે, પછી બેન હોય તો દાળમાં મીઠું નાખવાનું ભૂલી જાય, એકાગ્ર નથી. એકાગ્ર થઈને બધું કામ કરતા કરતા પણ એકાગ્ર થઈને યુક્ત આસીત. પેલા દાખલો આપવામાં આવતો હતો કે પનિહારી પાણી ભરીને આવતી હોય

તો પાણી ભર્યું હોય એ માથા ઉપર મૂક્યું છે અને મટકું બેડું ચડાવી દીધું છે માથા ઉપર, ભરેલું છે અને એ ચાલે છે, બહેનપણી સાથે વાતો કરે છે, પણ એનું ધ્યાન છે તે ત્યાં છે પેલા મટકામાં. એ સહેજ જો ડોકું હાલી ગયું તો એ પડશે એની ખબર છે. અને આપણી આ બધી બધી વસ્તુઓ ગઈ પણ હા રીકો ધ્યાન લગ્યો મટકી, મટકી ઉપર જ ધ્યાન છે એનું, બધું કરે છે છતાં એની બધી ઇન્દ્રિયો એક સાથે ત્યાં કેન્દ્રિત થયેલી છે, ભલે વાતો કરે. એવી રીતે યુક્ત થઈને બેસવું તો તમને ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધ્યાન લાગશે અને તો પછી તમે સમાધિ તરફ આગળ વધી શકશો. ઇન્દ્રિયોને ખેંચી લીધી છે તો, એકાગ્રતા આવી છે તો, મનની ઉપર સંયમ થઈ ગયો છે તો. મનની ઉપર સંયમ થાય એટલે શું થાય? બહુ સાદી સીધી વાતો છે કેટલીક તો, જે આપણને આપણા રોજબરોજના જીવનમાં લાગુ પડે છે. 16મા શ્લોકમાં એ કહે છે, નાત્યશ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાંતમનશ્નતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન. 6મા અધ્યાયનો આ 16મો શ્લોક છે. જીવનના સાદા વ્યવહારોની વાત છે. તમારે ખાવું છે, પીવું છે, ઊંઘવું છે, જાગવું છે, તો આ કશાની અંદર અતિરેક ન થવો જોઈએ. પહેલી વાત, પેલી સમ સમ સમ અનેક વખત કહ્યું છે ને, આમાં પણ એ જ વાત હોય. બહુ પેટ ભરીને ખાઈ લીધું બીજું ઓડકારવાયા કરે, નહીં ચાલે. ન અતિ અનશનસ્તુ, અને અહીંયા ખાવું એમ કે ને, એટલે બધી જ પ્રકારના ભોગોની વાત આવી ગઈ એમ આપણે સમજવું જોઈએ. બધા ભોગ, બધા પ્રકારના ભોગ, જે કોઈ પ્રકારના ભોગ છે તે, એની અંદર અતિરેક ન થવો જોઈએ અને એનો સંપૂર્ણ ત્યાગ પણ ન થવો જોઈએ. એનો એની ના અતિ અશ્નતઃ, અતિ અશ્નતઃ ખૂબ ખાનાર, ખાજ ખા કર્યા કરે. ખાવું એટલે ખાવું, ભગવાને કહ્યું છે કે બીજી વસ્તુ ભૂલી જાઓ, જે કામ કરો છો એમાં કેન્દ્રિત થઈ જાઓ, ખાવા બેઠા છો તો ખાધા કરો. કોઈ પણ પ્રકારનો અતિરેક જીવનના કોઈ પણ વ્યવહારમાં ન થવો જોઈએ એમ અહીંયા કહે છે. ન અતિ અશ્નતઃની વાત કરી, એવું જ ન એકાંતમ અનશ્નતઃની વાત કરી. એકાંતમ અનશ્નતઃ એટલે સંપૂર્ણ ન ખાનાર, સાવ ખાવું એ નહીં એમ પણ નહીં ચાલે, કારણ કે પછી એનો જ વિચાર આવ્યા કરશે. જમવા ઉપર પોતાની જાતને બરોબર દ્રઢ કરી દીધી કે જમવું નથી, અને પછી કોઈ વસ્તુ જોવામાં આવી એટલે આપણે મનને કહેવું પડે કે ના હો જમવું નથી, તો મન તો કેન્દ્રિત રહ્યું જ નહીં. સાધના કરવા માટે ભૂખ્યા રહેવું તો ભૂખ્યા રહ્યા રહ્યા રહ્યા રહ્યા રહ્યા ભૂખની પીડા અનુભવાતી જાય એટલે મન ત્યાં પહોંચી જાય, એ પણ નહીં. ન અત્યાનશ્નતઃ અને ન એકાંતમાનશ્નતઃ, બહુ ખાવું નહીં, બહુ ભૂખ્યાય રહેવું નહીં. અનશ્નતઃ એટલે ન ખાનાર, એકાંતમ એટલે સંપૂર્ણ, બિલકુલ બિલકુલ ન ખાનાર અને અતિ ખાનાર, બંને સરખા છે. કારણ કે બંનેમાં મનની એકાગ્રતાનો નાશ થવાની શક્યતાઓ છે. ખૂબ ખાધું તો પછી એનાથી જે પીડા થશે એને કારણે મનની એકાગ્રતા જતી રહેશે, અને બિલકુલ નથી ખાધું એને કારણે શરીરની જરૂરિયાતો પૂરી નથી થઈ, એને કારણે જે પરિસ્થિતિ પેદા થશે એની અંદર પણ મનની એકાગ્રતા તો જશે. એકાગ્રતાને રાખવા માટે સમસ્થિતિમાં રહેવું જોઈએ, સમતામાં રહેવું જોઈએ. મેં કહ્યું એમ જીવનની બધી જરૂરિયાતો પૂરી થવી જોઈએ, ઊંઘ પણ પૂરી થવી જોઈએ, અને ખાલી ઊંઘતા ઊંઘતા જ ના રહેવું જોઈએ. આ બે વસ્તુ પણ પછી કહે છે, નચાતે સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ અર્જુન. અતિ સ્વપ્નશીલ એટલે અતિ ઊંઘનાર, સ્વપ્નશીલ એટલે ઊંઘનાર, આપણે સપના જોનારો માણસ એમ કહીએ એવો અર્થ અહીંયા આપણે અત્યારે નથી લેતા. અતિશય ઊંઘનાર, પડે રહ્યો, શું કરો છો? તો કે બસ હું તો શવાસનમાં છું. શવાસનમાં હોય ને જે આસનો કરતા, એમને ખબર છે કે બધા આસનો કર્યા પછી શવાસન કરે એટલે પોતાની જાતને ખેંચી લે અને પછી પડ્યા રહે. પેલો ઊંઘનારો માણસ કહે કે હું તો બધા મારા વિકારોથી પર થઈને બસ ખાલી ઊંઘું જ છું, તો એ પણ નથી ચાલવાનું. નચાતિ સ્વપ્નશીલસ્ય, અત્યંત ઊંઘનાર અને

0: અત્યંત જાગનાર, સતત રાતો ની રાતો કામ કર્યા કરું છું. એમ પેલો સાધક હોય તો એમ કે રાતો ની રાતો હું જાગૃત રહ્યા કરું છું એટલે ઊંઘતો જ નથી. મારા શરીરને ઊંઘની જરૂર છે એ વાત પણ ભૂલી જઈને સતત જાગૃત, સતત જાગતો રહું છું. એક પ્રકારની તપશ્ચર્યા કરું છું. પાર્વતીને અપર્ણા એટલા માટે કહેવામાં આવી હતી કે એ પર્ણ ખાવાનું પણ બંધ કરી દીધું, પાંદડા ખાવાનું પણ બંધ કરી દીધું, અપર્ણા થઈ ગયા હતા. એવું અપર્ણા નામ એમનું અતિ તપશ્ચર્યાની ઉગ્રતાને કારણે કહેવામાં આવ્યું છે. આ ઉગ્રતા તો જોઈએ જ નહીં કોઈ પ્રકારની, કોઈ પ્રકારનો અતિરેક નહીં, ન ભોજનનો. મેં ફરી યાદ કરાવું કે જ્યારે આપણે ખાવાનું કે ભોજનની વાત કરીએ ત્યારે જીવનને લગતા બધા જ ભોગોની વાત કરી દેવી જોઈએ, કશાનો અતિરેક ન જોઈએ. આ કશાનો અતિરેક ન હોય એને કારણે જે સમતા પેદા થાય, એ સમતા ન હોય તો યોગના માટે જરૂરી એવી એકાગ્રતા સિદ્ધ ન થાય. તો એટલા માટે એ કહે છે કે નાશનતસ્તુ યોગઃ અસ્તિ ન ચ એકાંતમશ્નતઃ ન ચ અતિ સ્વપ્નશીલસ્ય નૈવ જાગ્રતઃ. અતિ બધા પ્રકારના અતિમાંથી તમે બહાર આવી જાઓ. અતિરેક ન જોઈએ, સમત્વ જોઈએ. તમારું મનુષ્યત્વ છે, મનુષ્ય શરીર છે, દેહ છે, પંચભૂતો છે, એની અંદર સમાનતા લાવી દો. એ ન લાવો તો યોગ સિદ્ધ થઈ શકે નહીં. આવું 16મા શ્લોકની અંદર 6ઠા અધ્યાયના કહ્યું. હવે આપણે 17માંથી એને વધારે સારી રીતે જોઈશું. આની આ જ વાત 17મામાં સમજાવવાના છે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: जानते हो, बेल्जियम या ग्रीस की कुल आबादी भी इतनी नहीं है, जिससे ज्यादा महिलाएं हमारे देश में लखपति दीदी बनी हैं। 3 करोड़ से अधिक महिलाएं लखपति दीदी बनकर बनी हैं परिवार और देश का आर्थिक आधार।
1: लखपति दीदी बनाने का ये अभियान आने वाली पीढ़ियों को सशक्त करने का एक महाअभियान है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: ઇન્ટેલિજન્સ જેની પ્રકૃતિ જ આર્ટિફિશિયલ છે એની આવડત હોવાનું અભિમાન, પણ જે ઇન્ટેલિજન્સ રિયલ છે અને નામશેષ થઈ રહી છે એનું અપમાન? આવા કેવા સુપર હ્યુમન બની રહ્યા છીએ આપણે? અમારા અયાનને તો 10મા ધોરણથી પાયથોન આવડી ગયું છે, બોલો. ત્રિશા હજુ 3જા ધોરણમાં છે, પણ એનું લોજિકલ રીઝનિંગ તમે જુઓ તો. અમારા મોનિલને 6ઠામાં એનિમેશન આવી ગયું છે, ફટાફટ એનિમેશન બનાવે, આ પેલું કાર્ટૂન કહીએ ને આપણે, એ. નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એઆઈ લિટરસીને મુખ્ય અભ્યાસક્રમનો ભાગ બનાવવાનું ભગીરથ કામ શરૂ થઈ ગયું છે, લાગુ પણ થવા લાગ્યું છે, પરંતુ એટલી જ ઉતાવળ અને તીવ્રતા સાથે બાકી બધી જ ઇન્ટેલિજન્સ બરબાદ થઈ રહી છે. કઈ કઈ? એમ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. બાળક પાયથોનમાં એક્સપર્ટ છે, પણ ઘરે આવેલા મહેમાનને પીવાના પાણીનો પ્યાલો પૂછવાનું, શિષ્ટાચાર કરવાનું ઇન્ટેલિજન્સ છે. સોશિયલ ઇન્ટેલિજન્સ. છોકરી લોજિકલ રીઝનિંગમાં ખાટું છે, પણ ઉંમર અને પદમાં મોટાને સંબોધન આપ અથવા તમેથી થાય એ ઇન્ટેલિજન્સ છે. પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ. ફટ એનિમેશન બનાવનારા છોકરાને ઘરમાં પડે અને વાગે તો રસોડામાંથી એ શું લગાવાય જેનાથી તરત ફાયદો થાય એ ઇન્ટેલિજન્સ છે. આવું તો ઘણું બધું છે, પણ માનવ સહજ સ્વભાવ છે કે આપણને જેનું આકર્ષણ હોય એના વિશે વધારે ખબર હોય અને જે જરૂરી હોય એની ઓછી. મારો એક બહુ સરળ પ્રશ્ન છે કે એક સમાજ તરીકે જો આપણા માટે એઆઈનું ભણતર એક કમ્પલ્શન છે, ગણતરની સમજણ એ ઓપ્શનલ કેમ?
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પુત્રના લક્ષણ પાણામાં, વહુના લક્ષણ બાણામાં. તમારે ને મારે ભેગા મળીને એક નવી કહેવત પોપ્યુલર કરવાની છે, પુસ્તકના લક્ષણ મુખપૃષ્ઠમાં. હા હા, આઈ નો, નેવર જજ અ બુક બાય ઇટ્સ કવર. પણ આ કહેવત આપનાર અંગ્રેજ સમાજે પોતે તો એ કદી ફોલો કરી નથી. બતાવ. જો, વિશ્વની સૌથી વધારે વેચાયેલી નોવેલ્સમાંની એક હેરી પોટર સિરીઝની બુકના આ કવર આટલા સુંદર બનાવવાની શું જરૂર હતી? જો બુકને કવરથી જજ ન કરવાની હોય તો ખાલી હેરી પોટર રિટન બાય જેકે રોલિંગ એટલું લખી નાખ્યું હોત તો ચાલત ને? કદી વિચાર્યું છે કેમ અમુક બુકના કવર્સ આમ ચોક્કસ એટ્રેક્ટિવ કલર્સ, ફોન્ટ્સ અને કેરેક્ટર્સથી બનેલા હોય છે? હું તમને અહીંયા જ પૂછું કે તમારી પાસે વિકલ્પ છે આ બંનેમાંથી કોઈ એક ચોપડી વાંચવાનો, તમે કઈ પસંદ કરશો? મોસ્ટલી તમે આ જ પસંદ કરશો, પણ આ પસંદગી તમારી છે. જી ના, એની પાછળ તર્ક હોય છે, મનોવિજ્ઞાન હોય છે, મહેનત હોય છે. 50-100 હજાર પાનાની બુકનું માત્ર એક પેજનું એવું આર્ટવર્ક બનાવવું કે એ હજારો ચોપડીઓની વચ્ચે અલગ તરી આવે, આકર્ષક લાગે, એના માટે એના રંગ, ચિત્ર, અક્ષર બધા પર કામ કરનારા લોકો હોય છે. હજુ તમે અમુક જૂની ચોપડીઓ જોશો ને તો એમાં જે ફ્રન્ટ આર્ટવર્ક જેણે બનાવ્યું હોય એની સિગ્નેચર નીચે ક્યાંક ને ક્યાંક હોય છે, જેમ કે આની અંદર છે. પણ તમામ સારી વસ્તુઓની જેમ આમાં પણ એઆઈ ઘૂસી ચૂક્યું છે, અને એટલા માટે તમે હવે નોંધજો કે બુકસ્ટોરમાં

0: તમને ઓલમોસ્ટ દરેક બુકના ફ્રન્ટ સરખા જેવા લાગશે. પહેલાં જે દરેક બુકની અલગ ફીલ આવતી હતી એ ઓછી થવા લાગી છે. ઓબ્વિયસલી કોઈ પણ બુકની લાયકાત એના કવરથી નક્કી ન થવી જોઈએ, પણ જો કવર પર કામ થયેલું દેખાતું હોય તો એ નોંધવું પણ જોઈએ અને બિરદાવવું પણ જોઈએ. તમારું છે કોઈ આવું ફેવરેટ બુક ફ્રન્ટ?
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ઉત્તરપ્રદેશ મૂળના એક ફિલ્મ મેકરને એક ગુજરાતી સંગીતકારે જ્યારે એવા ગીતની રચના સમજાવી હશે જેમાં પંજાબી હરિયાણવી ફોક ટચ હોય, થોડું સિતાર હોય, થોડું બેઝ ગિટાર હોય અને ભરેલું ભરેલું કોરસ હોય, ત્યારે કેવી મજા આવી હશે. સોંગ્સનું ટાઈમ કેપ્સ્યુલ કલેક્શન પાર્ટ 9. વાત છે વર્ષ 2008ની આસપાસની. ફેસબુક ઓર્કુટવાળી જનરેશન હતી, એમટીવી કલ્ચર વધી રહ્યું હતું, ગ્લોબલ મ્યુઝિક પ્રત્યેની અવેરનેસ વધી રહી હતી. એવામાં એક ફિલ્મ આવી દેવ ડી. અનુરાગ કશ્યપ કશુંક નવું શોધી રહ્યા હતા અને એમને મળ્યા અમિત ત્રિવેદીજી. એક સમયે હિન્દી ગુજરાતી નાટકોના સંગીત આપનારા, મોટી મોટી બ્રાન્ડ્સની જિંગલ્સ બનાવનારા, ટીવી શોઝ માટે બેકગ્રાઉન્ડ સ્કોર અને લાઈવ ઓર્કેસ્ટ્રેશન કરી ચૂકેલા અમિત ભારતીય સિનેમાના સંગીતની ધારા બદલવા માટે તૈયાર હતા. દેવડી ખાલી આલ્બમ નહોતું, આપણી સંગીતની દુનિયાની ક્રાંતિ હતી. આમ જોવા જઈએ તો આખું આલ્બમ યુનિક છે, પણ મારો પ્રિય ટ્રેક છે શૈલેન્દ્ર સિંહ સોઢી ઉર્ફે શૈલી દ્વારા લિખિત, અમિત ત્રિવેદી દ્વારા નિર્મિત અને તોચી રૈના દ્વારા ગાવામાં આવેલો ઓ પરદેસી.

0: ખાલી બે કે ત્રણ ડેટમાં તમે કેવી રીતે નક્કી કરી શકો કે આ વ્યક્તિ મેરેજને લાયક છે કે નહીં? ડેટ પર તો કોઈ પણ કંઈ પણ બોલે. અવગણના ન કરી શકાય એવો આ ડર, ખાસ કરીને અરેન્જ મેરેજની પ્રોસેસમાંથી પસાર થનારા છોકરા છોકરીઓ વધારે ફેસ કરતા હોય છે. ડેટિંગનો એક પ્રકાર છે, એક ચોક્કસ ટાઈપ છે, જે તમારું આ જજમેન્ટ સાવ ઇઝી કરી નાખશે. એને કુકિંગ ડેટ કહે છે. તમે બધા કંઈ પણ એવું કહો એ પહેલાં જણાવી દઉં કે આ મેં ઉપજાવી કાઢેલો કન્સેપ્ટ નથી, ઓલરેડી બહુ પોપ્યુલર છે. અને માત્ર મેરિડ અથવા કમિટેડ કપલ્સ જ આ રીતે ડેટ કરી શકે એવું જરૂરી નથી. ઇટ્સ અ ડેટ, એકબીજાને જાણવા માટેની તમારી મુલાકાત છે. તમે કોઈ પણ કુકિંગ ક્લાસમાં તમારું સેશન બુક કરી શકો છો. ઇટ્સ ઓલ અબાઉટ કુકિંગ સમથિંગ ટુગેધર. હવે તમે પૂછશો ફાયદો શું? તો તમે પહેલાં તો જેવી આ વાત કરશો ને, એટલે સામેવાળી વ્યક્તિના જવાબ પરથી તમને ખબર પડી જશે કે ભવિષ્યમાં તમારા ઘરમાં રસોઈ બનશે કે સ્વિગી ઝોમેટો થશે. બીજું, વાતો કરવા અને ભેગા મળીને કામ કરવામાં તફાવત છે. તો ધારો કે તમે બંને કિચન પ્લેટફોર્મ સુધી પહોંચી ગયા, તો તમને બંનેને ખબર પડશે કે કોણ લીડ લેવા તૈયાર છે અને કોણ ઈગો મૂકીને લીડ થવા તૈયાર છે. છોકરીને ખબર પડશે કે છોકરાને રસોઈ નથી આવડતી પણ બટાકાની છાલ ઉતારતા આવડે છે. છોકરાને ખબર પડશે કે છોકરીને તાવેતા અને ચમચા વચ્ચેનું અને તપેલી અને વાડકી વચ્ચેનું અંતર ખબર પડે છે. છોકરાને ખબર પડશે કે છોકરીને રસોઈ તો આવડે છે પણ પ્રમાણ ભાન છે કે નહીં. છોકરીને ખબર પડશે કે છોકરાને કમસે કમ વાસણ ધોઈને મૂકતા આવડે છે કે નહીં. અને આ બધું બંનેને ખબર હોવી જરૂરી છે. હા, ઇટ્સ નોટ જેન્ડર સ્પેસિફિક થિંગ. આ એક કુકિંગ ડેટ તમારી 500,000ની કોફી પીઝાવાળી અનેક ડેટ કરતાં વધારે જલ્દી અને સાચું જજમેન્ટ આપશે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: હું અને તમે એક એવી કરન્સીના માલિક છીએ જે કેશ, ક્રિપ્ટો, રિયલ એસ્ટેટ અને સોના ચાંદી કરતાં પણ વધારે કિંમતી છે. તમને શું લાગે છે કે આપણે આ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન લઈએ ત્યારે એની પ્રાઇસ પે કરતા હોઈએ છીએ? અથવા કોઈ ઇન્ટરનેટ પેક પ્રોવાઈડર છે એની પાસેથી પેક લઈએ ત્યારે એની કિંમત ચૂકવતા હોઈએ છીએ? એની પહેલાં જ આપણે એની કિંમત ચૂકવી દઈએ છીએ. જ્યાં આપણા કાને એ વાત પડી ને કે ફલાણી ફિલ્મ, શો અથવા સિરીઝ તો મસ્ટ વોચ છે, એ તો જોવી જ પડે, અને કાં તો તમારે ક્રિકેટના ક સાથે પણ લેવા દેવા ના હોય, પણ તમે એટલી બધી વાર જાહેરાત જોઈ હોય કે તમે નક્કી કરો કે આજે સાંજે મેચ જોઈએ ને, શું ખાટું મોડું થઈ જવાનું છે. તમારી કઈ કરન્સી તમે વાપરી ખબર પડી? તમારું અટેન્શન. તમે સાંભળ્યું પણ હશે કે હ્યુમન અટેન્શન સ્પેન ઘટી રહ્યો છે. કારણ ખબર છે? તમારા અટેન્શન ઉપર સારી ખરાબ અનેક ઇન્ડસ્ટ્રીઝ સાચા ખોટા હેતુ સાથે નભી રહી છે. હવે આ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ બંધ કરવી તો આપણા હાથમાં છે નહીં, પણ મારું ધ્યાન હું ક્યાં, કેટલું અને કેવી રીતે વાપરીશ એનો અંતિમ નિર્ણય મારા હાથમાં રહેશે. યોર અટેન્શન ઇઝ યોર કરન્સી. અને હા, જો તમારા અટેન્શનના પાવરને લઈને તમને જો શંકા હોય તો જણાવી દઉં, દુનિયામાં દેશોએ યુદ્ધ કરાવી દીધેલાના દાખલા છે, ખોટું અટેન્શન ઊભું કરવા માટે અને અટેન્શન ડાયવર્ટ કરવા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સુંદરતા. કોઈ પણ છોકરી અથવા છોકરાની સુંદરતાથી અંજાઈ જતા પહેલા આ ચાર તર્ક, આ ચાર રિયાલિટી ચેક કરી લો. સૌથી પહેલું, એનું કુળ, એના ડીએનએ જીન્સ કોણ છે, એનો વંશવેલો કોણ છે. બીજું, એ કેવા વાતાવરણમાં રહે છે, ભૌગોલિક રીતે અથવા એ કેવી પરિસ્થિતિમાં રહે છે. ત્રીજું, એનું કાર્ય શું છે, એ અર્થ ઉપાર્જન માટે કયા ધંધા, રોજગાર, વ્યવસાય, નોકરી સાથે સંકળાયેલી વ્યક્તિ છે. અને ચોથું, એની ખાણીપીણી કેવી છે, એનો આહાર શું છે, એ શું ખાય છે, પીવે છે. આ ચાર તર્ક જાણી લેવાથી તમે ખોટી રીતે કોઈના પર મોહી નહીં પડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમને યાદ છે જ્યારે તમે નાના હતા તો સ્કૂલના 1 થી 5 ધોરણના શિક્ષક અલગ હતા, પછી માધ્યમિકના અલગ હોય, ઉચ્ચતર માધ્યમિકના અલગ હોય. એટલે પહેલા ધોરણમાં ભણાવતા શિક્ષકને એવું નહોતું કે 5મા ધોરણનું ભણાવતા નહોતું આવડતું, કે પછી હાયર સેકન્ડરીના જે પણ શિક્ષક હોય એવું નહોતું કે એમને પહેલા ધોરણનું ના આવડતું હોય. પણ જે ઉંમરે જે ધોરણમાં જે વિદ્યાર્થી હોય એને એ સિલેબસ ભણાવવામાં આવતો હતો. Because probably I guess after understanding the capacity of the mind and the age and everything, it was decided કે એ સમયે એ જે મગજની એ બાળકની એટલી ક્ષમતા હશે એ વસ્તુ સમજવાની અથવા ગ્રહણ કરવાની. ઇન્સ્ટાગ્રામ એક એવો ગુરુ છે જેની પાસે સમગ્ર દુનિયાનું જ્ઞાન છે, પણ તકલીફ એ છે કે એ અત્યારે એ તમામ વ્યક્તિઓને જ્ઞાન આપી રહ્યું છે દરેક પ્રકારનું, ચાહે એ સમયવાળી વ્યક્તિની પાત્રતા હોય કે ન હોય અથવા એને જરૂરિયાત હોય કે ન હોય. અને એને કારણે ઘણા લોકોને ખબર નથી પડતી કે આટલા બધા નોલેજનું કે આટલી બધી વાતોનું કરવાનું શું. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે બિફોર ઓપનિંગ ધ ઇન્સ્ટાગ્રામ જસ્ટ નો યોર મોટિવ, નહીતર માયા નગરી છે સાહેબ. સ્ક્રોલિંગ કર્યા કરશો અને ફોન મૂક્યા પછી તમને યાદ પણ નહીં હોય કે તમે ફોન ખોલ્યો તો શેના માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

છેલ્લા કેટલાક સમયથી એક ઇન્ટરેસ્ટિંગ આર્ટ ફોર્મ પોપ્યુલર થયો છે, ધેટ ઇઝ સ્ટેન્ડઅપ કોમેડી. બટ ઇફ યુ રિયલાઇઝ દેટ ઓલ ધ સ્ટેન્ડઅપ કોમેડિયન્સ આર નથિંગ બટ જસ્ટ ગ્રેટ સ્ટોરી ટેલર્સ, રાઈટ? તમને યાદ છે તમારા જીવનના પહેલા સ્ટોરી ટેલર કોણ હતા? આપણા દાદા દાદી, નાના નાની, આપણા મા બાપ. શબ્દોના માધ્યમથી

0: તમને એક બીજી દુનિયામાં પણ લઈ જઈ શકાય છે. આ વાતનો અહેસાસ કરાવનાર જો કોઈ વ્યક્તિઓ હતી તો એ આ લોકો છે. એમનો ખોળો અને કાં તો સામેની ભોંય એ સ્ટેજ અને પલાઠી વાળીને બેસેલા આપણે બધા પ્રેક્ષકો. યુનો આજની તારીખમાં પણ આપણી આસપાસ સ્ટોરી ટેલર્સ છે. એ તમારા કલીગ હોઈ શકે, તમારા ફ્રેન્ડ હોઈ શકે, તમારી ઓફિસનો સિક્યોરિટી ગાર્ડ હોઈ શકે, તમારા કઝિન હોઈ શકે. એની પર્સન યુ નો કેન બી અ રિયલી ગ્રેટ સ્ટોરી ટેલર. એ લોકો એટલું સુંદર વર્ણન કરી શકે એમ છે કે તમને જાણે એ તમારી સામે ભજવાઈ રહ્યું હોય એવું દેખાય. જો આવી વ્યક્તિઓ તમારી આસપાસ હોય તો એમની સાથે સમય વધારે પસાર કરો, એમને સાંભળો, એમને જુઓ, એમને માણો. આ તો છે જ જેના દ્વારા આપણે વાત કરી રહ્યા છીએ, પણ લાઈવ એ છેવટે લાઈવ છે. અને જો તમારી આસપાસ, જો તમે ભાગ્યશાળી છો કે તમારી આસપાસ હજુ પણ વડીલો છે જે તમને કહી શકે એમ છે, તો એમના મોઢે એ કિસ્સા, એ વાર્તાઓ સાંભળો, ખૂબ મજા આવશે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: પાસે બેઠેલાના દુઃખ ના દીઠા, પોતાના શબ્દોને રાખ્યા કાનથી હેઠા, પણ કોકના વર્ચ્યુઅલ ઘા પર મારું હું ડિજિટલ ફૂંક, એવા તો કેવા આપણે મૂર્ખ. થૂંક, ધુમાડો, કચરો, એઠવાડ, નકરો દેકારો અને નર્યો ઘોંઘાટ, મારા ઘર, ગાડી અને ઓફિસ સિવાય આખી દુનિયામાં કરતો હું ભરપૂર, એવા તો કેવા આપણે મૂર્ખ. જેટલા પૈસામાં બની શકે નાનકડો બગીચો પોતાનો, એનાથી બમણા ખર્ચી ગ્રીન વાઇબ્સ વાળી કેફે હોટલમાં જતો હું, પારકા પૈસાની લીલોતરી લાગે મને અદ્ભુત, એવા તો કેવા આપણે મૂર્ખ. ન બેઠો કદી પરમેશ્વર પાસે, ન આવડે શ્લોક પ્રાર્થના મને, કરું હું ક્યારેક ક્યારેક ક્લબિંગ ભજનનું અચૂક, એવા તો કેવા આપણે મૂર્ખ. દેશભક્તિની વાત એક્સ્ટ્રીમ લાગે, દરેક ગંભીર ઇશ્યુ મીમ લાગે, ફોન, ફેશન અને ફંડ પર પૂરું મારું સુખ, એવા તો કેવા આપણે મૂર્ખ. આ રીતે ન થાય ઓરા ક્લિન્ઝિંગ, આ રીતે ન થાય સોલ હિલિંગ. ચૂકવવું પડશે આપણે આ સૃષ્ટિને સન્માનનું શુલ્ક, નહીતર પૂછી બેસશો તમે પણ એક સમયે પોતાને, એવા તો કેવા આપણે મૂર્ખ.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: कनाडा देश तो आप जानते ही होंगे। कनाडा की टोटल पॉपुलेशन जितनी पक्की छत बांधी है हमारे देश ने अपने गरीबों के सिर पर। 12 साल में 4 करोड़ से अधिक पीएम आवासों का निर्माण हुआ, करोड़ों परिवारों का कल्याण।
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: नमस्कार श्रोता मित्रों, हूँ अर्जित प्रियंका। गुजरात इतने रंग रंगीला लोगों राज्य, गुजरात इतने खावा पीवाना शौकीन लोगों, गुजरातियों केवा होय तो के गुजरातियों एवा होय के जेमने बोलवानो शौक होय, खावानो शौक होय, नाचवानो शौक होय, लखवानो शौक होय। વેપારી ગણાતી આ ગુજરાતી પ્રજા એ જેટલી મહેનતશીલ અને ખંતશીલ છે ને, એટલી જ એ વાંચન કળા અને સાહિત્યમાં પણ એટલી જ આગળ છે। ગુજરાત એ એવું રાજ્ય છે કે જે આખા દેશની અંદર પોતાની એક અલગ જ અદ્ભુત છાપ ઊભી કરે છે। અને આપણા ગુજરાતમાં એવા ઘણા મહાવીર થઈ ગયા છે કે જેમણે ગુજરાતને દેશ વિદેશો સુધી પોતાની અસ્મિતા સાથે પહોંચાડી છે। આજે આપણે ગુજરાતના એવા અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે વાત કરવાના છીએ કે જે ગુજરાત માટે કદી નહીં ભૂલાય, જેમના લીધે આજે ગુજરાત એ વિદેશોની અંદર પણ બહુ પ્રખ્યાત બને છે। તો આપણે આ વખતે વાત કરવાના છીએ અવિસ્મરણીય ગુજરાતીઓની, એવા ગુજરાતીઓ કે જે આપણા ગુજરાત માટે બહુ મહત્ત્વના છે।

વાત હું તમને જે પુસ્તકમાંથી કરવાની છું, એક પુસ્તક લખ્યું છે જીતેન્દ્ર પટેલે, જે પાર્શ્વ પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવી છે. આપણે ગુજરાતના એવા ગુજરાતીઓ વિશે વાત કરવાના છીએ કે જેમની અસ્મિતા અને જેમની મહાનતા એ આજે પણ વર્ષો પછી પણ એવી જ અકબંધ છે. તો ચાલો શરૂઆત કરીએ અવિસ્મરણીય ગુજરાતીઓની. તમારી માટે આ નાનકડા વિરામ બાદ લઈને આવું છું અસ્થાયી ઠાકરની વાત. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પરમપુર 90.4 FM.

વાત કરતા હતા શ્રોતા મિત્રો અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે, અને આ અવિસ્મરણીય ગુજરાતીઓમાં સૌ પ્રથમ છે અસાઈઠ ઠાકર, જે 14મી સદીમાં થઈ ગયા. આપણે ત્યાં નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદ્ય કવિ માનવામાં આવે છે, પરંતુ અસાઈઠ ઠાકર એ નરસિંહ મહેતાના 200 વર્ષ પૂર્વ થઈ ગયેલા. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિમાં તેમનું અનન્ય યોગદાન રહેલું છે. ભવાઈ સાથે પણ તેમનું નામ એ અભિન્નપણે જોડાયેલું છે. આ અસાઈઠ ઠાકર કોણ હતા? આજથી 700 વર્ષ પૂર્વે થઈ ગયેલા આ કવિ અને કલાકાર વિશે પૂરતી માહિતી અત્યારે ઉપલબ્ધ નથી, પરંતુ એક કવિતામાં તેમનો સંક્ષિપ્ત ઇતિહાસ મળી આવે છે. અસાઈઠ ઠાકર વિશે કહેવામાં આવે છે, ઠાકર શાખે યજુર્વેદી ઔદિત્ય સુધપુર નગર નિવાસ બ્રાહ્મણ ભારદ્વાજ ગોત્રના અસાઈ ભૂમા પ્રખ્યાત ઊંઝા ગામે પટેલ

આની પુત્રી ગંગા ગુણવંત. શિવળ રક્ષવા સા સભામાં ભેળા જમીએ રાખ્યો રંગ. જમતા એ ઠાકરથી ઉપજી નાયક તરગાળની જ્ઞાત. 307 ભવાઈ વેશો રચી આરાધ્ય અંબા માત. આ કવિતા ઉપરાંત લોકજીભે અસાહિત્યિક કથા કહેવાતી આવી છે. કઈ છે આ કથા જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વાત કરતા હતા અસાઈટ ઠાકર વિશે. 14મી સદીમાં સિદ્ધપુર નગરમાં રાજારામ ઠાકર નામના એક યજુર્વેદી ભારદ્વાજ ગોત્રના બ્રાહ્મણ વસતા હતા. ગીત વાદ્યથી એક કથા કહેતા હોવાથી આજુબાજુના વિસ્તારમાં પ્રસિદ્ધ હતા. તેમનો પુત્ર અસાઈદ પણ કથાકાર અને કવિ હતો. આ સમય ગુજરાતમાં મુસલમાનોનું શાસન હતું. પાટણ રાજા કરણ ઘેલાને હરાવીને અલાઉદ્દીન ખિલજી થોડા સમય પહેલા જ ગુજરાતમાં દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો હતો. તેને જહાનરોજ નામનો એક સરદાર હતો. તે દિલ્હીથી ગુજરાત આવ્યો હતો. કોઈ જહોજહરિયાત તેની સમક્ષ ઊંચાના હેમાળા પટેલની પુત્રી ગંગાના રૂપના વખાણ કર્યા એટલે તે ઊંચા ગામના પાદરે પડાવ નાખ્યો. તે સમયે

તે આવું બહુ થતું. સુલતાન ખૂબ જ વ્યભિચારી હોય તો સરદારોનો તો પૂછવું જ શું. સરદાર જહાન રોજે તેના સૈનિકોને આદેશ કર્યો કે હેમાળા પટેલની પુત્રીને આપણી છાવણીમાં હાજર કરો. તેના આદેશ મુજબ સૈનિકોએ બળજબરીપૂર્વક ગંગાને જહાનરોજની છાવણીમાં લઈ આવ્યા. હેમાળા પટેલ પર આપ તૂટી પડ્યો અને સિદ્ધપુરના રાજારામ ઠાકરને રડતા રડતા આપ વીતી કહી. શું કર્યું આ રાજારામ ઠાકરે જાણીએ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

出话题。

રાજારામ ઠાકર અને હેમાના પટેલ. રાજારામ ઠાકર અને હેમાના પટેલને ગુરુ શિષ્યનો સંબંધ હતો. તેમનો પુત્ર અસાઈ હેમાના પટેલનો મિત્ર સમાન હતો. અસાઈ તે ગંગાને સરદારની છાવણીમાંથી પાછું લાવવાનું બીડું ઉપાડ્યું. અસાઈ ઉચ્ચ કક્ષાનો લોકગાયક હતો એટલે તેણે ઊંઝા જહાન રોજની છાવણીમાં જઈ ગીતો ગાઈ તેને પ્રસન્ન કરી દીધો. ખુશ થઈ ઉઠેલા જહાન રોજે અસાઈતને કંઈક માંગવા કહ્યું ત્યારે અસાઈતે માંગ કરી કે ગંગાને છોડી દો. આ સાંભળી જહાન રોજ આશ્ચર્યમાં મુકાઈ ગયો. બીજો કાંઈ નહીં, કેમ આની જ માંગણી કરે છે? ગંગા મારી પુત્રી છે. આ સાંભળી સૈનિક વચ્ચેથી બોલી ઉઠ્યો, હજુર અસાઈત ખોટું બોલે છે, ગંગા એમની પુત્રી નથી. અસાઈતે સામો પ્રશ્ન કર્યો, ખોટું બોલવાનું કોઈ કારણ? જહાન રોજે કહ્યું, ગંગા તારી પુત્રી છે એની શી ખાતરી? અસાઈત મૂંઝાયો, એવી ખાતરી હું શી રીતે આપું? જહાન રોજે કહ્યું, તું ગંગા સાથે એક થાળીમાં જમે તો હું માનું કે ગંગા તારી પુત્રી છે. જહાન રોજ બરાબરની સોકઠી મારી, કારણ કે તે વખતે હિન્દુ ધર્મમાં નાત જાતના ભેદભાવના મૂળ એ બહુ ઊંડા હતા. પટેલો અને બ્રાહ્મણો એક થાળીમાં જમી શકે એવી કલ્પના જ ન થઈ શકતી. અરે બ્રાહ્મણોમાં પણ ભિક્ષુક અને ગૃહસ્થો એવા વર્ણભેદ હતા. અસાઈતની આ હાલત કફોડી બની. શું કર્યું હશે અસાઈતે આગળ અને કેવી રીતે બચાવી ગંગાનો જીવ? જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

શક્તિ હાલત કફોડી બની. હિમાળા પટેલની દીકરી સાથે એક થાળીમાં જમે તો નાત તેની સા દશા કરે એની તેને ખબર હતી. તેમ છતાં પોતે હિમાળા પટેલની દીકરીને બચાવવા માંગતો હતો, એટલે પરિણામની પરવા કર્યા વગર ખાતરી કરવાનું સ્વીકારી લીધું. જહાનરોજ સમક્ષ ગંગા સાથે એક ભાણે જમ્યા. જહાનરોજને વિશ્વાસ બેઠો અને ગંગાને મુક્ત કરી. જે થવાનું હતું એ થઈ ગયું. પાટીદારની દીકરી સાથે ભોજનને લઈ ભ્રષ્ટ થવા બદલ સિદ્ધપુરના બ્રાહ્મણોએ અસાઈતને નાત બહાર કાઢ્યો. તેની સાથે રોટી અને બેટી વ્યવહાર બંધ કર્યો. જ્ઞાતિજનોએ તેની હેરાનગતિ કરવામાં કશું બાકી ન રાખ્યું. તેના ત્રાસથી કંટાળી અસાઈત તેના ત્રણ પુત્રો માંડળ ઠાકર, જયરાજ ઠાકર, નારણ ઠાકર સાથે ઊંઝા આવીને બસ. હેમાળા પટેલ તો અસાઈતનું ઋણ ચૂકવવાની આ વેળા હતી. તેમણે અસાઈત અને

ઊંચામાં આદર સત્કાર આપ્યો. ત્રણેય પુત્રો માટે ઊંચામાં ત્રણ ઘર બાંધી આપ્યા અને પોતાની જમીનમાંથી કેટલીક વિઘા જમીન આપી. તાંબાના પતરા ઉપર કડવા પાટીદારની સમસ્ત જ્ઞાતિ તરફથી વંશ પરંપરાગત અમુક હકો લખી આપ્યા. આ રીતે હેમાળા પટેલે ગુરુ રાજારામ તથા મિત્ર અસાઈતનું ઋણ ચૂકવ્યું. જે ઘરો, જમીન અને હકો અસાઈતના વંશજોને વારસામાં મળ્યા છે તેને કડવા પાટીદારો આ દિન સુધી પાળતા આવ્યા છે. બ્રાહ્મણોએ નાથ બાર કાઢ્યા હોવાથી અસાઈત કર્મકાંડ કરી શકે તેમ ન હતા, એટલે તેમણે આજીવિકા માટે ભવાઈના વેશો લખવાનું શરૂ કર્યું અને પોતાના પુત્રની મદદથી ભજવવા માંડ્યા. આ ભવાઈ કેવી રીતે લખી અને આ ભવાઈ કેવી રીતે ગુજરાતમાં આટલી પ્રખ્યાત બની જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વાત કરતા હતા કે અસાઈ ઠાકરે એ હવે ભવાઈ લખવાની શરૂઆત કરી છે. ભવાઈએ ગામડાના લોકોનું નવું મનોરંજન પૂરું પાડ્યું. તેને ખૂબ આવકાર મળ્યો. ઊંઝાના 27 ઘરના બ્રાહ્મણોએ પણ અસાઈ તેને સુખ શાંતિથી ન રહેવા દીધા. તેમ છતાં અસાઈ તે બ્રાહ્મણ તત્વ ના છોડ્યું. તેમણે ત્રણેય પુત્રોને જનોઈ આપી, સાથે હેમાણા પટેલ સાથે પણ વ્યવહાર જાળવ્યો. તેમના ઊંઝાના 3 ઘરો હોવાથી નાતીલાઓ તેમને 3 ઘરાળા કહેવા લાગ્યા. તેનો કાળક્રમે અપભ્રંશ થઈ તરગાળા બન્યું. આજે તરગાળા શબ્દ ઉપેક્ષિત બની ગયો છે. કડવા પટેલની ઘણી માતાઓ પોતાના ભક્કાદાર કપડાં પહેરેલા પુત્રને તરગાળા જેવો લાગે છે એમ કહેતી હોય છે. પરંતુ એ કદાચ ખબર નહીં હોય કે તરગાળાઓ એ કડવા પટેલની દીકરીની લાજ રાખવા માટે બચાવવામાં આવેલા ઓદિજ બ્રાહ્મણમાંથી તરગાળા બનેલા છે. એક માન્યતા એવી છે કે અસહિતનું મૂળ બીજું કાંઈ ન હતું. હેમાણા પટેલે તેને આશ્રય આપ્યો એ માટે આશ્રિત તરીકે ઓળખાવા લાગ્યા અને જેનો અપભ્રંશ થઈ અને અસાઈત બની. આ વાત તમને હું જે કહું છું એ કોઈ જાતિ કે કોઈ જ્ઞાતિ ઉપર નથી. હું ખાલી આ એક લોકમાન્યતાઓ છે જે કહી રહી છું. આ માટે જો કોઈ જાતિ અથવા જ્ઞાતિને અમે કોઈ પ્રકારનો દોષારો પણ નથી કરતા. સત્ય જે હોય, પરંતુ કડવા પટેલોએ તરગાળાની નાતને વર્ષો સુધી નિભાવેલી. તરગાળાનું ભરણ પોષણ કરવા ઊંઝાના પટેલોએ દેશભરમાં સંદેશા લખેલા. 19મી સદીમાં ઊંઝાના પટેલોએ મધ્યપ્રદેશના પટેલોને પત્ર લખેલો. શું હતો આ પત્ર જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમ.

વાત કરતા હતા કે ઊંઝાના પટેલોએ મધ્યપ્રદેશના પટેલોને પત્ર લખેલો. કયો છે આ પત્ર? શ્રી ગણેશાય નમઃ. શ્રી બેચરાજી સત્ય છે. સંવંત 1904. વર્ષ કાર્તિકી સુધી 5 વાર આદિત્ય એટલે કે રવિવાર ગામ ઊંઝાથી. લિખિત લક્ષ્મીદાસ, થોપણદાસ, જેકણદાસ, કુબેરદાસ. અંતરે સર્વ ભાઈઓને મળીને લખી આપી છે. સર્વેને રામ રામ વાંચજો. ખૂબ લખવા કારણ છે જે નાયક વનમાળી દુવારકર મોતીરામની પ્રતિભા પાળજો. તરગાળા અમારા છે, સર્વ પંચોની છે, લેવા તથા કડવા છો. આમ બોરીસણાના પાટીદાર ઉપર આશ્રિત છે, ત્યાંના ઠાકરસીની ભલામણ છે. કંઈ વાડ અનાજ લાગે તો સંભાળ લેજો, તે તમારામાં ભળે છે. સશ્રી સુરતની શાખે, ચંદરમાની શાખે આ પત્ર લખ્યો છે તે સહી છે. પત્ર લઈને આવનારની સંભાળ રાખજો, અમારા માથા ઉપર તપાસજો. લેવા કડવા સમસ્તને લખ્યું છે, સર્વે થઈને પાળજો. શ્રી બેચરાજી સત્ય છે. વર્ષો જતા અસાઈતના વંશજોના ઘર વધતા ગયા. તેમના પુત્રોના 3 ઘર હતા, પરંતુ પોત્રો અને પપુત્રો તેમના વંશજોને અનેક ઘરો થયા. 600 વર્ષમાં અમદાવાદથી પાલનપુર અને ઈડર તરફ તેમણે અસાઈતન વંશજોના 6000થી વધારે ઘરો થઈ ગયા હતા. ટોળીના ઉપર નાયક પરથી એમના કોમ નાયકના નામે પ્રસિદ્ધ બની તો ક્યાંક વ્યાસ તરીકે પણ ઓળખાયા. અસાઈતે ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક સ્વરૂપમાં ભવાઈ વેશો લખ્યા અને ભજવ્યા. આ બધા વેશો સંગીત, વાદ્ય અને નૃત્ય સ્વરૂપના હતા અને તેનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે લોક શિક્ષણનો હતો. સમાજ ક્રાંતિ આણવામાં પણ તેમના ભવાઈ વેશોએ મહત્વનું યોગદાન આપ્યું. આગળ વાત કરીશું અસાઈ ઠાકર વિશે કંઈક નવી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પર.

પ્રસિદ્ધ સૌથી વધારે પ્રસિદ્ધ ભવાઈ વેશ હંસાવલી છે. આ એક પદ્ય વાર્તા છે જે ઈસવીસન 1371માં લખાયેલી છે. આ રચનાનું મૂળ નામ હંસ વચ રચિત પવાડો હોવાનું પણ નોંધાયું છે. હંસાવલી 4 ખંડમાં કુલ 470 કડીઓમાં રચાય છે. ઉત્તર ગુજરાતની અપભ્રંશ ભાષામાંથી લખાયેલી છે. તેમાં 3 ગીતો સાથે માત્રામણ છંદો છે. પદ્ય વાર્તામાં પ્રારંભમાં તેણે ગણપતિ શંકર વગેરે દેવોની સ્તુતિ કરી છે. હંસાવલીમાં જે કથા લખાયેલી છે તે આ પ્રમાણે છે. આ વાર્તામાં કહે છે કે પૈઠણમાં નરવાહન નામનો એક રાજા રાજ કરતો હતો. તેને માનકેસર નામનો મુસ્તતિ પ્રધાન હતો. એ રાત્રે રાજા નગરવાહનનું સ્વપ્ન આવ્યું. તેણે કનકાપુર પાટણના રાજા કનકભ્રમની કુરી હંસાવલી સાથે લગ્ન કર્યા. તેના આનંદમાં રાજા મોડે સુધી ના ઊંઘ્યા. બપોર થવા આવ્યું તો એ રાજા ઉઠ્યા નહીં અને પ્રધાનને ચિંતા થવા આવી. એણે રાજાને ઉઠાડ્યા. આથી રાજા ગુસ્સે થઈ પ્રધાનની હત્યા કરવા તૈયાર થયા. પ્રધાને તેમને સ્વપ્ન સુંદરી હંસાવલી સાથે લગ્ન કરાવવાની ખાતરી આપી એટલે રાજા શાંત થયા. પ્રધાની યુક્તિ પ્રયુક્તિથી હંસાવલીના રાજા સાથે લગ્ન કરાવ્યા. સમય જતાં હંસાવલી હંસ અને વત્સ નામના 2 જોડિયા પુત્ર થયા. નરવાહને 360 રાણીઓ હતી. તેમાંની લીલાવતીએ હંસ પર ચારિત્રભંગનો આક્ષેપ કરી રાજાએ આ બંને પુત્રોને સજા કરવા કહ્યું. કાચા કાનના રાજા જોડિયા પુત્રોની હત્યા કરવા તૈયાર થયો. પરંતુ બુદ્ધિશાળી પ્રધાને બંને ભાઈઓને ઘોડા અને 12 રત્નો સાથે વિદાય કરી દીધા. રસ્તામાં હંસને સાપ કરડ્યો અને તે મૃત માની અને તેની અંતિમ ક્રિયા માટે વત્સ બાજુની નગરમાં લકડા લેવા ગયો. ઘોડા અને રત્નો શાહુકારને ત્યાં ગીરવી મૂકી લાકડાને લઈ વનમાં આવ્યો. પરંતુ વત્સ જોયું તો ત્યાં કોઈ હતું નહીં. તે પાછો શાહુકાર પાસે આવ્યો. તેમની સાથે વેપાર અર્થે વિદેશ જોડાયો. સનકવતી નગરી ના રાજાની પુત્રી ચિત્રલેખા સાથે લગ્ન કર્યા. અંતમાં હંસ અને વત્સનું મિલન થાય છે. બંને પૈઠણ પાછા ફરે છે અને માતા પિતાને પાછા મળે છે. આ વાર્તા જો તમે વધારે ડિટેલમાં વાંચો તો તમને વધારે ઇન્ટરેસ્ટ પડે એમ છે. કવિ અસાઈતનું ઈસવીસન 1390માં અવસાન થયું એવું માનવામાં આવે છે. તેમની સ્મૃતિમાં ઊંઝામાં અસાઈત સાહિત્ય સભા નામની સ્થાપના કરવામાં. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે. ફરી લઈને આવીશ તમારા માટે ગુજરાતના અવિસ્મરણીય ગુજરાત.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: दो हाथी तक दिए।
1: राजा रवि वर्मा ने केवल राजा महाराजाओं के चित्र ही नहीं बनाए बल्कि आम लोगों के चित्र भी बनाए और सबसे अधिक चित्र बनाए देवी देवताओं के, भागवत और पुराणों के। कवि कालिदास की कृति शाकुंतलम पर आधारित उन्होंने कई चित्र बनाए, जिनमें से एक चित्र को तो विदेशों में भी खूब प्रशंसा मिली। ये चित्र था राजा दुष्यंत को प्रेम पत्र लिखती शकुंतला का। इस चित्र को अंग्रेज विद्वान सर मोनियर विलियम्स ने देखा तो वो बहुत प्रभावित हुए। सर मोनियर विलियम्स ने कवि कालिदास के नाटक शाकुंतलम का पहली बार अंग्रेजी में अनुवाद किया था। वो इस चित्र को अपने अनुवाद के मुख पृष्ठ पर छापना चाहते थे। इसके लिए उन्होंने रवि वर्मा से अनुरोध किया कि इस चित्र को छापने की उन्हें अनुमति दें। रवि वर्मा ने अनुमति दे दी। इस चित्र के मुख पृष्ठ पर छपने से इसकी देश विदेश में खूब प्रशंसा हुई और किताब भी खूब बिकी।
2: अभी आप सुन रहे थे कार्यक्रम राजा रवि वर्मा, और अब इसी के साथ हम आज के उमंग कार्यक्रम को विराम देने की आज्ञा चाहेंगे। तो अपने मित्र अजीत
3: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
4: उमंग उमंग उमंग उमंग
5: बालवाणी बाळकोनी वातो बाळकोनी विगतो बाळकोनी लगतो मार्गदर्शन होय वात बाळकोने केळवानी के बाळको सुधी पहोंचवानी मारू तमारू अने आपणा सौनु कम्युनिटी रेडियो स्टेशन पालनपुर हवे एक कदम आगळ समग्र देश नी एकमात्र चिल्ड्रन्स रिसर्च यूनिवर्सिटी गांधीनगर अने कम्युनिटी रेडियो स्टेशन पालनपुर द्वारा भारत ना भावी घडवैयाओना घडतर माटे एक आगवी पहल बालवाणी वार्ताओ गीतो जरूरी माहिती अने मार्गदर्शन आ बधुज भारत ना भविष्य माटे खास तजज्ञो बाल साहित्यकारो अने सर्जको साथे बाळक माटे सीधो संवाद तो सांभळवानु भूलता नहीं बालवाणी रेडियो पालनपुर पर मस्त रहो व्यस्त रहो अने सांभळता रहो रेडियो पालनपुर।
6: नमस्कार मित्रों, आज आपणे बाळको अने दवाओ विषे चर्चा करीशुं। हुं छुं डॉक्टर चिराग जेतपरिया, हुं बाळको अने चामडी हॉस्पिटल मोरबी। આપણી સાથે છે બાળકોના ડોક્ટર સંદીપ મોરી, માસૂમ હોસ્પિટલ મોરબી। હવે સાહેબ, આપણે કઈ કઈ બીમારી હોય બાળકને, લાંબા ગાળાની બીમારી હોય તો આપણે દવા લખાવતા પહેલા ડોક્ટરને જાણ કરવી જોઈએ, જેથી ડોક્ટર આપણને અમુક દવા એવોઈડ કરે, અમુક દવા ના લખે। બાળકને કોઈ લાંબા સમયની કે કાયમી કે આનુવંશિક બીમારી તો ડોક્ટરને બતાવતા પહેલા જાણ કરવી જોઈએ, જેમ કે લીવરના રોગો, કિડનીના રોગો, સિક્સપીડી ડેફિશિયન્સી, કોઈ દવાની એલર્જી હોય તો ડોક્ટરને બતાવવા જોઈએ ત્યારે તરત જ પહેલા જાણ કરવી જોઈએ। દવાઓનું રિએક્શન ક્યારે આવે છે અને રિએક્શન આવે ત્યારે કેવી રીતે ખોવું પડે અને ત્યારે શું કરવું જોઈએ? આપણે રૂટિન બધા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં જોઈએ છીએ કે બધામાં નીચે લગભગ લખેલું જ હોય છે કે દવાનું રિએક્શન આવવું એ દર્દીની તાસીર ઉપર આધાર રાખે છે। એટલે દર્દીને અમુક દવાઓ માફક ના આવતું હોય, એની બોડી એને એડેપ્ટ ના કરી શકે અને એની બોડી એ દવાને પ્રતિકાર કરે ત્યારે દવાના રિએક્શન આવતા હોય છે। એ અમુક દવાઓમાં કોમન હોય છે, જનરલી એટલું બધું કોમન બી નથી। દરેક ડોક્ટરને વર્ષે 4-5 વાર આવા રિએક્શન જોવા મળતા હોય છે, એટલે 2-3 મહિને એવરેજ એકાદ દવાઓમાં કોઈ વાર ઇન્જેક્શનમાં રિએક્શન આવતા જોવા મળે છે। બીજું કે અમુક દવાઓ કોમન છે કે જેમાં રિએક્શન આવવું એ સામાન્ય છે, ભલે એમાં 1000-1 આવતા હોય, પણ પેનિસિલિન ગ્રુપની દવા છે કે જે એમોક્સિસિલિન છે તો એમાં ઘણી વાર ચાઠા થાય, ખંજવાળ આવે એવા રિએક્શન આવી શકે। બીજી દવા છે કે જે તાવની દવા છે, જેને નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ કહેવાય, તો આમાં પણ રિએક્શન આવી શકે, જેમાં પેરાસિટામોલ, આઇબુપ્રોફેન, મેફેનેમિક એસિડ આ બધામાં પણ રિએક્શન આવતા હોય છે। અને બીજી કોઈ પણ દવામાં રિએક્શન આવવાની શક્યતા હોય છે, પણ એ ઘણીવાર કોઈમાં લાખે એકવાર, કોઈમાં કરોડે એકવાર એવી શક્યતા રહેલી જ હોય છે, જે દર્દીની તાસીર ઉપર વધારે આધાર રાખે છે। હવે ત્રીજું કે રિએક્શન ક્યારે ગણવું। હવે દવાનું રિએક્શન આવે તો દવા પાયા પછી એના પહેલાં

0: ડોઝમાં જ જનરલી આવી જાય. પહેલો ડોઝ આપ્યા પછી એક કે બે કલાકમાં વધીને 4 કલાકમાં ચામડી ઉપર ચાંઠા થાય, ખંજવાળ આવે, હોઠ ઉપર આંખ ઉપર સોજા ચડી જાય, તો આ રિએક્શન ગણવું એ વધારે હિતાવહ છે અને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી, ફરીથી જા ડૉક્ટર પાસે જવું, રિએક્શનની દવા કરવી અને દવાઓ આ દવા બંધ કરીને બીજી દવા ચેન્જ કરવી જરૂરી હોય છે અને ભવિષ્યમાં પણ આ દવા બને ત્યાં સુધી એવોઇડ જ કરવી જોઈએ. હવે ઘણીવાર એવું થાય કે 3-4 દિવસ દવા લીધી અને પછી ચાંઠા નીકળ્યા, પછી ખંજવાળ આવે, તો એ ખરેખર દવાનું રિએક્શન હોતું નથી. એ ઘણીવાર બાળકોમાં થતો ઓખો એટલે કે મીજલ્સ, ઓડી અથવા ઓડી જેવા બીજા કોઈ વાયરસના ઇન્ફેક્શન હોય છે, અને બીજું કોઈ વાર ડેન્ગ્યુ થયું હોય, અને કોઈ વાર આવા બીજા રેસિસ કે કોઈ ખાધું પીધું એના ચાંઠા પણ હોઈ શકે છે. ચોથું, ઘણીવાર એવી માન્યતા હોય કે ખોટી દવા આપી એટલે રિએક્શન આવ્યું, વધારે ડોઝ આપ્યો એટલે રિએક્શન આવ્યું, પણ હકીકતમાં એવું હોતું નથી. એ દવા અને રિએક્શન આખું અલગ જ છે. હવે કોઈ બીમારી આ નથી અને એની દવા આપી દીધી તો પણ એને રિએક્શન હારે કોઈ લેવા દેવાનું. પછી રિએક્શન આવવું એ ઘણીવાર આપણે કંઈ ખાધું પીધું હોય, આપણે રૂટીન ના ખાતા હોય એવી કોઈ ચટણી અથવા કોઈ નોનવેજ ફૂડ ખાધું હોય તો એમાં પણ રિએક્શન આવવાની શક્યતા હોય છે, અને કોઈક વાર મધમાખી કે કોઈ ઇન્સેક્ટ બાઇટ થાય ત્યારે પણ આવી રીતે થોડી વારમાં 15 મિનિટ, 1/2 કલાક, 2 કલાકમાં આવી રીતે આંખો ઉપર સોજા આવવા, ખંજવાળ આવી, શરીર ઉપર ચાંઠા નીકળવા, એવું રિએક્શન સામાન્ય રીતે થતા હોય છે. દવાઓમાં જે રિએક્શન આવે છે, જે ટેબ્લેટ હોય છે, જે મોઢેથી લેવાની હોય છે, એ ધીમે ધીમે 1 કલાક, 2 કલાક, 4 કલાક એવી રીતે ધીમે ધીમે આવે છે. પણ જો ઇન્જેક્શન આપ્યું હોય અને રિએક્શન આવે તો એ જનરલી 5 મિનિટમાં પણ આવી શકે, 15 મિનિટમાં પણ આવી શકે અને 3-4 કલાકમાં પણ આવી શકે. પણ ઇન્જેક્શનનું રિએક્શન દવાના રિએક્શન કરતાં બહુ ફાસ્ટ હોય છે, એટલે જ્યારે કોઈ પણ વાર પહેલું ઇન્જેક્શન જ્યારે લેવાનું થાય ત્યારે દરેક ઇન્જેક્શન આપી અને હોસ્પિટલમાં 15 મિનિટથી 1/2 કલાક બેસવું એ ખૂબ જ જરૂરી હોય છે. તો જો રિએક્શન આવે તો સમયસર પકડાઈ જાય, સમયસર સારવાર થાય, દર્દી હેરાન નથી થવું પડતું અને મોટું જોખમ ટળી જાય છે.
1: હવે આપણે ઘણી વખત અમુક વાર માતા પિતાથી ભૂલથી ખોટી દવા પાઈ જતી હોય છે તો ત્યારે શું કરવું જોઈએ?
0: ઘણીવાર કોઈ પણ ઘરે પડેલી દવાઓ હોય અને રેગ્યુલર ડોઝમાં ખોટી દવા એક વાર કે બે વાર અપાઈ જાય તો એમાં કાંઈ નુકસાન થતું નથી. બરાબર, બીજા બાળકની દવા પડેલી હોય પણ એના રેગ્યુલર ડોઝ પ્રમાણે આપી હોય તોય કાંઈ થતું નથી. અને હોસ્પિટલેથી કોઈ વાર એક બીમારી હોય અને ઘણી વાર બીજી દવા ચાલતી હોય ને બીજી દવા અપાઈ ગઈ હોય તો પણ એમાં ખોટી દવાઓ રેગ્યુલર ડોઝમાં કોઈ દવાઓ કોઈ નુકસાન કરતી નથી. ઘણી વાર કોઈ વાર આપણને ટીબી થયો હોય, ટીબીનું નિદાન બહુ જ અટપટું છે, જે ટીબીના ડૉક્ટર પોતે હોય છે એના માટે એને જો ટીબી થાય ને તો એને પણ ઘણી વાર ટીબી નિદાન કરવામાં 3 મહિના, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ નીકળી જાય ત્યારે ટીબી પકડાય, એટલું અઘરું હોય છે. તો કોઈ સંજોગોમાં ટીબીની દવા પણ 6 મહિના કોઈ ખોટે ખોટી પીધેલી હોય છે ને તોય પણ એનું કોઈ સિગ્નિફિકન્ટ નુકસાન થતું નથી. એટલે ખોટી દવાઓ અપાઈ ગઈ, રેગ્યુલર ડોઝમાં આપણી ડૉક્ટરે લખેલી છે, આજે એન્ટીબાયોટિક લખી છે અને 2 દિવસ પછી ખબર પડે કે ડેન્ગ્યુ છે તો એમાં કોઈ નુકસાન થવાનું નથી. એટલે એ રેગ્યુલર રૂટીન ડોઝમાં એ દવા આપતી દવા આપી શકાય, આપી હોય તો કોઈ નુકસાન થવાનું નથી. ઘણીવાર આપણને એવું લાગે કે આ ચાંઠા થયા છે મોઢામાં તો દવાને લીધે થાય છે, પણ અત્યારે વાયરલ ઇન્ફેક્શન બહુ કોમન છે. ચાંઠા જનરલી કોઈ દવાથી નથી થતા મોઢામાં, એ મોટે ભાગે વાયરલ ઇન્ફેક્શનથી અથવા તો અમુક વિટામિનની ડેફિશિયન્સીથી થતા હોય છે. અને ખોટી દવાથી કોઈ રિએક્શન આવવું એવું તો બિલકુલ જરૂરી નથી.
1: ધારો કે ડૉક્ટરે એમોક્સિસિલિન સિરપ આપેલી છે, તેનો ડોઝ 80 ml છે અને ભૂલથી માતા પિતાથી 80 ml સિરપને બદલે ડ્રોપ અપાઈ જાય છે તો શું કરવું?
0: જો દવાઓ તો બંને એક છે પણ કોન્સન્ટ્રેશન ફરી જાય છે. હવે જે સિરપમાં 5 ml હોય એ રૂટીન બીજા ડ્રોપ્સમાં જે હોય છે કોન્સન્ટ્રેશન 1 ml હોય છે, એટલે સિરપ કરતાં ડ્રોપ્સમાં કોન્સન્ટ્રેશન 5 ગણું હોય છે, કોઈમાં 10 ગણું હોય છે અને કોઈમાં સેમ પણ હોય છે. એટલે એના કોન્સન્ટ્રેશન હોય અને એમોક્સિસિલિન જેવા જેવી દવાઓ આપી હોય તો એમાં મોટે ભાગે કાંઈ નહીં થાય, બહુ તો 2-3 વાર લૂઝ સ્ટૂલ કરશે, ડાયરિયા થશે ને પછી કાંઈ નહીં થાય. પણ જો એની જગ્યાએ ઉધરસની કે શરદીની દવા આપી હોય તો એ આપણી ઓટોનોમિક નર્વસ સિસ્ટમને થોડુંક સ્ટિમ્યુલેટ કરશે, થોડુંક ફ્લશિંગ થશે, થોડા ધબકારા વધશે. તો એવા સંજોગોમાં હોસ્પિટલે આવી અને 6-12 કલાક ઓબ્ઝર્વેશનમાં રહેવું જરૂરી હોય છે.
1: ઘણી વખત બાળક રમત રમતમાં ભૂલથી દાદા દાદીની બીપી કે ડાયાબિટીસની દવા પી જતું હોય છે તો ત્યારે શું કરવું જોઈએ?
0: અમુક બાળકો દવા પીવામાં

હોય છે, પણ દવા જ્યાંથી જડે ત્યાંથી મોઢામાં ટીકડી હોય કે સિરપ હોય કે ફટ કરતા ગટગટાય, તો એવા સંજોગોમાં દાદા દાદીની જે દવા ચાલતી હોય બચાવથી દૂર રાખવી. હવે કોઈ વાર પી ગયું છે બીપીની કે ડાયાબિટીસની દવા છે, તો જો બીપીની દવા પી ગયું હોય તો એમાં થોડું બીપી ઘટી જવાના ચાન્સ રહે, તરત હોસ્પિટલે આવવાનું અને કોઈને 6 કલાક 12 કલાક અને એવરેજ 24 કલાક જેવું ઓબ્ઝર્વેશનમાં રાખવું.

0: બાળક જ્યાં સુધી સારું થાય 48 કલાક લગભગ એસિમ્પ્ટોમેટિક થઈ જાય, એને બધા ચિહ્નો બીમારીના જતા રહે ત્યાં સુધી ઇન્જેક્શન આપતા હોય છે, અને બાકીનો કોર્સ હોય એ ગોળીથી પૂરો કરવાનો હોય છે કે સિરપથી પૂરો કરવાનો હોય છે. ટોટલ એન્ટીબાયોટિકના એવરેજ 5 થી 10 દિવસની વચ્ચે કોર્સ પૂરો કરવો જરૂરી હોય છે.
1: કઈ બીમારીમાં એક જ ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે?
0: અમુક બીમારી હોય કે 7-8 ઉલટી થઈ પણ બચ્ચું રમે છે અને ડિહાઈડ્રેશન નથી પણ મોઢેથી દવા કોઈ રહેતી નથી, તો એવા સંજોગોમાં એક ઓન્ડાન્સેટ્રોન ઇન્જેક્શન આપી શકાય. બીજું, કોઈ મધમાખી કરડી હોય કે સિરહ નીકળ્યું હોય અને વધારે પડતી ખંજવાળ આવતી હોય તો અને સોજા ચડ્યા હોય તો પણ એકાદ ઇન્જેક્શન અને પાછળથી ગોળી કરે તો ચાલી જાય. અને એક બીમારી છે કે જેમાં ગળામાં સોજો આવે, સ્વરપેટીમાં સોજો આવે, તો એ બીમારીમાં તમારે એક સ્ટીરોઇડનું ડેક્ઝોના નામનું ઇન્જેક્શન આપવાનું હોય છે, જે એક જ ઇન્જેક્શનથી કામ ચાલી જતું હોય છે.
1: એન્ટીબાયોટિકના ઇન્જેક્શન લાંબા સમય સુધી આપવા પડે તેવી બીમારીઓ કઈ કઈ છે?
0: એન્ટીબાયોટિકનું ઇન્જેક્શન લાંબા સમય સુધી આપવા પડે એમાં જે બીમારીઓ છે, એક છે મગજનો તાવ, જેને મેનિન્જાઇટિસ કહીએ છીએ, જેને મગજમાં રસી કહીએ છીએ. બીજું, કોઈ વાર હાડકામાં રસી થાય, કોઈ વાર સાંધામાં રસી થાય, કોઈ વાર પેટની અંદર ક્યાંય ગુમડું થાય, લીવરની અંદર ગુમડું થાય. આવી જે બીમારીઓ છે એમાં લાંબા સમય સુધી ઇન્જેક્શન કોઈમાં 14 દિવસ, કોઈમાં 21 દિવસ જેવા આપવાના હોતા હોય છે. ટાઈફોઇડ જેવી બીમારીમાં 7-8 દિવસ કે 14 દિવસ સુધી પણ ઇન્જેક્શન આપવા પડે છે કોઈ કોઈ વાર. અને જો ન્યુમોનિયા બહુ સિવિયર હોય, ભરાણી ખૂબ સિવિયર હોય, વધારે પડતી હોય અને પડખામાં રસી ભરાણું હોય, આવા સંજોગોમાં પણ 10 થી 14 દિવસ કે 21 દિવસ સુધી ઇન્જેક્ટેબલ એન્ટીબાયોટિક્સ આપવા પડતા હોય છે.
1: વિટામિન્સ વિશે તમારો શું અભિપ્રાય છે?
0: વિટામિન્સમાં બાળક જન્મે ત્યારે એક વિટામિન કેનું ઇન્જેક્શન આપવાનું હોય છે, જે ધાવણમાં ઓછું હોય છે, એટલે ફરજિયાત બધાને સરકારી અને પ્રાઇવેટ બધા સેટઅપમાં આપતા જ હોય છે. બીજું, એક વિટામિન ડીના ડ્રોપ્સ હોય છે જે 5-7 દિવસ પછી ચાલુ કરતા હોય અને પહેલા વર્ષમાં ડેફિશિયન્સી ના થાય એના માટે બધા જ બાળકોને આપવાનું હોતું હોય છે. ત્રીજું, આ વિટામિન ડી રોજ 400-400 ઇન્ટરનેશનલ યુનિટ આપવાના હોય છે ડેઈલી. અને હવે જે મળે છે બીજા, જે દાંતની મમરી માણસો કહે છે, જેનું 1-5 ml સિરપ પણ આવે છે, અમુક ટેબ્લેટ ફોર્મમાં પણ આવે છે, એને દાંતારે કોઈ સંબંધ હોતું નથી, એમાં 60,000 ઇન્ટરનેશનલ યુનિટ આવે છે. એટલે એ જ્યારે વિટામિન ડીની ડેફિશિયન્સી હોય ત્યારે તમે 15-15 દિવસે એના 4 ડોઝ આપી શકો છો. અને કોઈ વાર તમને ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો 15 દિવસે મહિને દિવસે એવી રીતે હોય છે, સડન 3 દિવસ એવી રીતે ક્યારેય કરવા નથી, કારણ કે આ વિટામિન બોડીમાં સ્ટોર થાય છે, લીવરમાં સ્ટોર થાય છે, અને જો એનું લેવલ અમુક લેવલથી વધારે વધી જાય તો નુકસાન પણ કરી શકે છે. બીજું, જે વિટામિન એ છે, વિટામિન એ સરકાર દ્વારા 6 મહિનાથી 6 વર્ષની વચ્ચેના બાળકોને દર 6-6 મહિને 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. મોતીના દાણા જેવી એક ગોળી પણ આવે છે અને એક ચમચી પાય છે, જે ખાસ કરીને વેક્સિનેશન કરવા ગયા હોય ત્યારે પ્રિફરેબલી આપતા હોય છે, જે ખાસ કરીને લોઅર સોશિયો ઇકોનોમિકલ ક્લાસ હોય છે અને જરૂરી હોય છે, જે રૂટીન વેલ ટુ ડુ ફેમિલીના બાળકો છે અને જેનો સમતોલ આહાર છે એને ના આપો તો ચાલે, પણ આપો તો વધારે સારું, ના આપો તો પણ ચાલે. હવે છે આયરન, એટલે લોહ તત્વ, એ સૌથી અગત્યનું વિટામિન છે અને લગભગ 3 માંથી 1 બાળક અને 3 માંથી 1 સ્ત્રી આ હિમોગ્લોબિન એનું ઓછું જ હોય છે અને એ આયરન ડેફિશિયન્ટ હોય જ છે. ઘણીવાર 2 માંથી 1 બાળક એટલે લગભગ 50% બાળકો એનિમિક હોય છે, એટલે આયરન લેવું ખૂબ જ જરૂરી છે. એનો 2-3 મહિનાનો કોર્સ હોય છે, નહીં કે 2-3 દિવસ, નહીં કે 2-3 અઠવાડિયા. અને આ આયરન છે એ પ્રોફાઇલેક્ટિકલી, જેને એનિમિયા નથી એને પણ આપી શકાય છે. તો સરકાર આ આયરન 6 મહિના પછી ઘણીવાર બાળકોને અઠવાડિયામાં 2 વાર એવી રીતે પણ આપે છે, જેનાથી સંડાસ કાળું આવે, કઠણ આવે, દાજી બોટ કાળા થતા હોય છે, પણ આ દવા આપો ત્યાં સુધી. આ પ્રિવેન્શન માટે હોય છે. અને બને તો આ આયરનની દવા છે એ ભૂખ્યા પેટે લેવાની, પછી 1/2 કલાક કે 45 મિનિટ પછી જમવાનું આપવાનું. હવે બાળક આયરનની દવા નથી પીતું, ઉલટી કરી નાખે છે, તો બંધ નથી કરવાની. 2 દિવસ 3 દિવસ 5 દિવસ ટ્રાય કરો એટલે ધીમે ધીમે રિટેન કરશે જ. છતાંય રિટેન ના કરે તો મોલિક્યુલ બદલો, આયરનનું ફોર્મ્યુલેશન બદલો. અને છતાંય ઉલટી કરે તો ઘણીવાર જમ્યા પછી 2 કલાકે પણ પાઈ શકાય છે, પણ આ આયરન દેવું ખૂબ જ જરૂરી હોય છે. હવે જે વિટામિન છે B12 અને ફોલિક એસિડ, જે ડેફિશિયન્સી કોમનલી વેજીટેરિયન ફૂડવાળા હોય વ્યક્તિઓ એમાં જોવા મળે છે, તો એ ઘણીવાર મહિને મહિને B12ની ગોળી આપી શકાય છે. અને ખાસ કરીને જ્યારે મોઢામાં ચાંદા પડે ત્યારે B12 ફોલિક એસિડની સિરપ કે ગોળી આપી શકાય.

0: સિગરેટ કરતાં ગોળીઓમાં એનું કોન્સન્ટ્રેશન ઘણું વધારે હોય છે. તો ગોળીઓ મહિને મહિને આપો તો પણ ચાલે, ગોળીઓ બે ત્રણ દિવસ આપો તો પણ ચાલે, અને સિરપ હોય તો તમારે જે બોટલ હોય એનો કોર્સ પૂરો કરવો જોઈએ. બીજું જે એક મલ્ટીવિટામિનની સિરપ છે, મલ્ટીવિટામિનની સિરપ ડૉક્ટર જો તમને પ્રિસ્ક્રાઇબ કરે તો જ આપવાની થતી હોય છે. ઘણીવાર ભૂખ લાગવા માટે પણ ડૉક્ટર આ ટોનિક આપતા હોય છે, પણ એ ફરજિયાત હોતી નથી. જો તમને ડેફિશિયન્સી લાગે અને ખાસ કરીને તમારું બાળક દુબળું હોય, તમારું બાળક કુપોષિત હોય તો એને દેવી જરૂરી હોય છે. કેલ્શિયમ, કેલ્શિયમની સિરપ હોય એ ખાસ કરીને જે અધૂરા મહિના બાળકો જન્મેલા છે એને બે ત્રણ મહિના સપ્લિમેન્ટ તરીકે આપવું જોઈએ. બાકી જેને વિટામિન ડીની ડેફિશિયન્સી હોય એમાં પણ અપાય છે. અને જે બચ્ચાઓ ગાયના દૂધ ઉપર હોય એમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે તો એને કાં તો ફોર્મ્યુલેશન ચેન્જ કરવું જોઈએ, કાં કેલ્શિયમની સિરપ આપવી જોઈએ. બાકી કેલ્શિયમનું એઝ સચ રૂટીન આયરન લોહ તત્વ જેવું કોઈ ઇન્ડિકેશન હોતું નથી. હવે એ છે એક ઝીંક. ઝીંકની દવા એ જનરલી ડાયરિયામાં વપરાય છે. વારે વારે ઝાડા થતા હોય, વારે વારે શરદી ઉધરસ થતા હોય તો એમાં થોડીક રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઇમ્યુન બુસ્ટઅપ કરે છે, એના માટે હોય છે. તો આ થઈ બધા વિટામિન અને સપ્લિમેન્ટ વિશેની ચર્ચા.
1: દવા આપતી વખતે પ્રેમ ભર્યો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખવો. દવા એટલે માત્ર બોટલમાં જ નહીં, પરંતુ તમારો પ્રેમ ભર્યો સ્પર્શ પણ બાળક માટે દવા જ છે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: બાળ દોસ્તો, એક પછી શું આવે? સમજુ બકરીઓ. તો સાંભળો, એક નાની નદી હતી. એ નદી પર લાકડાનો એક પુલ હતો, પણ આ પુલ ખૂબ જ સાંકડો હતો. તેના પરથી સામ સામે થઈને 2 જણા જઈ જ ના શકે એટલો સાંકડો પુલ હતો. એકવાર આ પુલ પર સામ સામે છેડેથી 2 કૂતરા આવ્યા. બંને જણા વચ્ચોવચ ભેગા થઈ ગયા, કોઈ કોઈને રસ્તો જ ના આપે. છેવટે બંને સામ સામે ઘૂર્યા.

0: આમ ઝઘડતા ઝઘડતા પછી તો બંને ઉછળીને પાણીમાં પડી ગયા. માંડ માંડ તરીને એ લોકો બહાર નીકળ્યા. થોડી વારે એ પુલને બંને છેડેથી એક એક બકરી દાખલ થઈ. એમાંની એક બકરી ધોળી હતી અને બીજી બકરી કાળી હતી. બંને બકરીઓ પેલા કૂતરાઓની જેમ જ પુલની વચ્ચોવચ્ચ આવીને ભેગી થઈ ગઈ. પણ આ લોકોમાં એક ફરક હતો, આ બંને બકરીઓ પેલા કૂતરાઓ જેવી સજીયાળી નહોતી પણ સમજુ હતી. એક બકરી ચૂપચાપ નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના ઉપર થઈ અને ધીમેથી પસાર થઈ ગઈ. એ પસાર થઈ ગઈ પછી જે બેઠેલી બકરી હતી એ બકરી ઊભી થઈ અને ચાલવા લાગી. તો બાલ દોસ્તો, તમે જ કહો કોણ સમજુ અને બુદ્ધિશાળી ગણાય, કૂતરાઓ કે બકરીઓ?
1: બકરીઓ, બકરીઓ.
0: શાબાશ. કોઈકે કહ્યું છે ને કે ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. સમજ્યા બાલ દોસ્તો? શું સમજ્યા?
1: ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ.
0: વાહ ભાઈ વાહ.

0: ખરે ખરો ખજાનો, વાર્તાકાર અમિત ગર્ગ. એક દિવસ પીટરને ખજાનાનો એક નકશો મળ્યો. હે, હું સાહસ કરીને આ ખજાનો શોધી કાઢીશ, પીટર બોલી ઉઠ્યો. પીટર તો નીકળી પડ્યો. તે ખૂબ દૂર ચાલ્યો અને છેવટે એક જંગલમાં પહોંચ્યો. ત્યાં તેને એક સિંહ મળ્યો. તું તાકાત વાળો અને બહાદુર છે, પીટરે સિંહને કહ્યું. શું તારે આવવું છે મારી સાથે ખજાનો શોધવા? સિંહ તૈયાર થઈ ગયો અને પીટરની સાથે જોડાઈ ગયો. જંગલ હતું ગાઢું અને અંધારિયું. પીટરને બીક લાગતી હતી, પણ એની સાથે સિંહ હતો ને, એટલે એણે પાર કરી લીધું. છેવટે બંને જણા એક પહાડ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ગરુડ મળ્યું. તારી નજર તેજ હોય છે, તું અમને જોખમો વિશે સાવચેત કરી શકીશ? પીટરે ગરુડને કહ્યું. તારે આવવું છે અમારી સાથે? અમે એક ખજાનો શોધી રહ્યા છીએ. ગરુડે હા પાડી અને પીટર તથા સિંહની સાથે જોડાઈ ગયું. પહાડ ઊંચો અને ખડકાળ હતો. સિંહ લપસી પડ્યો, પણ પીટરે ઝડપથી હાથ લંબાવ્યો અને સિંહને ઉપર ખેંચી લીધો. ગરુડ તેની ચપળ નજરથી એમના એક એક પગલાને જોતું હતું. થોડી વારમાં બધા ખીણ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ઘેટું મળ્યું. શું તું અમારી સાથે ખજાનાની શોધમાં જોડાઈશ? પીટરે ઘેટાને પૂછ્યું. અને ઠંડીમાં તું અમને હૂંફ પણ આપીશ ને? ઘેટું તૈયાર થઈ ગયું અને પીટર સિંહ તેમજ ગરુડની સાથે જોડાઈ ગયું. ઠંડી હવાના સપાટા વાગતા હતા. સામે ઘાસનું અનંત મેદાન હતું. બધા ઘેટાને વળગી પડ્યા.
1: આપકો પતા હૈ, જો સપના કુછ વિકસિત દેશો કી બેટિયા ભી નહીં દેખ સકતી હૈ, વો સપના ભારત કી બેટિયા સાકાર કર રહી હૈ. બેટી બચાઓ બેટી પઢાઓ સે લેકર કે સેના મેં સ્થાયી કમિશન તક, ડ્રોન સે લેકર ફાઈટર જેટ્સ ઉરાને તક, ભારત કી બેટિયા નામુમકિન કો મુમકિન કર રહી હૈ.
2: હમારી માં બહેનો કા ગર્વ, ઉનકા યોગદાન, ઉનકા સામર્થ્ય આજ દેશ અનુભવ કર રહા હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતા.

લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા.

0: સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
1: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર.gov.in પર। સૂર્ય

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો

0: ફ્રીક્વન્સી પર અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલિ ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. આજે એક પૂર્તિ વાંચી રહી હતી, અર્ધ સાપ્તાહિક જેનું નામ છે, અને એમાં એક વાર્તા મારી નજરમાં આવી. વિચાર્યું કે ચાલો આ વાર્તા તમારી સાથે શેર કરું. તો વાર્તાનું શીર્ષક કંઈક આવું છે, મારે એ રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. ચાલો શરૂઆત કરીએ આ વાર્તાની. એક તરફ ઉગતા સૂરજના ઉજાસથી દરિયો સોનેરી ચાદર ઓઢી મુગ્ધ કન્યા માફક હિલોળા લેતો હતો, મધરો મધરો પવન વાતો હતો. તો બીજી તરફ કાંઠા પર નાની મોટી હોડીઓમાંથી જાળામાં પકડાયેલી માછલીઓનો જથ્થો ઉતરી રહ્યો હતો. તેમાંથી અમુક લોકો માછલીઓને અલગ અલગ તારવી રહ્યા હતા. થયું આ પણ સાગરખેડોની એક અલાયદી દુનિયા છે. કુદરતે ગુજરાતને વિશાળ દરિયો, ડુંગરા ને રણ આવું ભૌગોલિક વૈવિધ્ય આપી આગવી અલાયદી ઓળખ બક્ષી છે. આ બધું જોવા વિચારવામાં તલ્લીન હતું. તેમાંથી એકાએક માણસ પર નજર પડી. ઇમારત જર્જરિત થાય તો પણ તેની કલાકારીગરી અછતી ન રહે. ભલે આયખાનો લૂણો લાગી ગયો હોય પણ નાક નકશો અને આંખો ઓળખ છુપાવી શકે નહીં. ને પછી બોલાઈ ગયું, કાસમ. અને જાણે કાસમ પર વીજળી પડી, મનનો દરિયો ઢોળાયો. તે થતરી ગયો. તેને થયું હશે મારું ખરું નામ જાણનારું અહીં કોણ હોય. તમે સાંભળી રહ્યા છો એક વાર્તા, મારે એ રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. વાર્તા આપણે આગળ વધારીશું. કાસમને જાણનારું આ માણસ કોણ અને એને જોઈને કાસમ કેમ ગભરાઈ ગયું એ વાત જાણીશું આ નાનકડા બ્રેક બાદ. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: કાસમ અને આ નામ સાંભળીને તે થથરી ગયો। તેને થયું મારું ખરું નામ જાણનારું અહીં કોણ હોય? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર અને આપણે રેડિયો પાલનપુર પર અર્ધ સાપ્તાહિકમાં પ્રગટ થયેલ એક વાર્તા વાંચી રહ્યા છો જેનું નામ છે મારી રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે। નામ સાંભળતા ખળભળાટ મચી ગયો હોય એમ કાસમ કોઈ સ્ટેચ્યુ માફક સ્થિર થઈ ગયો। વર્ષોના વહાણા વહી ગયા, 3 દાયકા ઉપરનો સમયગાળો પસાર થઈ ગયો। ઓળખ ન થાય અને સ્મૃતિમાંથી ભૂંસાઈને કાયમી ધોરણે ભૂલાઈ ગયું હોય એવું બને તે બરાબર મારા સામે આવીને ઊભો રહી ગયો અને ઊંડી ઉતરી ગયેલી આંખોની ઝાંખી નજરથી કોઈ ત્રાહિત વ્યક્તિ માફક મને કોતરવા લાગ્યો। માસ્ટર લોકો ભૂલ ગયે કાસમ? અને અવાજની ઓળખ સાથે જ જાણે ધડાધડ દરવાજા ખુલી ગયા। માસ્ટર સાહેબ, કહેતો તે લગભગ મને વળગી પડ્યો। મારાથી અળગો થયો ત્યારે તેની વાંચા હણાઈ ગઈ અને આંખો ડબડબતી હતી। મારાથી દુઃખ સાથે બોલાઈ ગયું, શું હાલત કરી છે જીગરિયા, જોતો ખરો? જવાબમાં રડવા જેવું હસી ઊંચા હાથ કરી ગયો। કેવું હતું, જેવી ઉપરવાળાની મરજી, બીજું શું? ઘડીભર સ્થળ કાળ થંભી ગયા હતા। સ્થિતિ પામી કહ્યું, તારું કામ પૂરું કરી લે, પછી મળીએ। આપણે સાંભળી રહ્યા છીએ એક વાર્તા। વાર્તાનું શીર્ષક છે મારી એ રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે। નાનકડા બ્રેક બાદ આપણે આ વાર્તાને આગળ વધારીશું। ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે।
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
1: હરે

0: સવાર સવારમાં સઘળો માલ સગે વગે કરવો પડે. છકડો રિક્ષા ભરાઈને રવાના થઈ. બાકીનો વધ્યો તે મચ્છી માલ સ્થાનિક રીતે વેચાવા લાગ્યો. થોડે દૂર ઉભો રહી આ બધું બારીકાઈથી જોઈ રહ્યો હતો. પણ કાસમ જ મન પર સવાર થયો હતો કે બીજું કાંઈ સૂજે કે પ્રવેશે એવું નહોતું. એક સમયે કાસમ પાસે ઊભા રહેવાથી પણ તેને લીધેલા અત્તરની સુગંધથી મધમધી જવાતું હતું અને આજે તેની દુર્ગંધ સહન ન થઈ. શરૂઆત શિક્ષક તરીકે કાસમના ગામમાં થઈ હતી. કાસમને પાન મસાલા અને ઠંડા પીણાની દુકાન હતી. રાત્રિએ મોટા સ્ટીરિયો ચાલુ કરે, ગામ લોકો સાંભળવાને આવે. ગરાકી જામે ત્યારે નવરો બેઠો હું કાસમને હાથને સાથ આપું. હું દુકાનના ઉપર માળે રહું, બેઉ પરણ્યા વગરના એકલા. ઘરો બહુ કેળવાયા પછી કાસમના બા રોટલો ટીપી દે, કહે, મારે એકના બદલે બે દીકરાનું રાંધવામાં વાર કેટલી. તેમનો ભાવ ભારોભાર, સગા દીકરા જેવો, તેથી મારે હા ના કરવાનો કોઈ પ્રશ્ન નહોતો. આપણે સાંભળી રહ્યા છીએ એક વાર્તા જે અર્ધ સાપ્તાહિકમાં પ્રગટ થયેલી છે. નાનકડા બ્રેક બાદ આપણે એ વાર્તાને આગળ વધારીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.

ગુજરાતના કાશ્મીર જેવા વિસ્તાર લીલીના ઘેરમાં યુવાની અને નોકરીના નવલા દિવસો મજાથી પસાર થયા હતા. પણ ત્યાં સવારે અથવા સાંજે મારી સ્કૂલના સમય સિવાય મને દુકાને બેસાડી કાસમ ક્યાંય નીકળી જાય. પૂછું, કાસમ ક્યાં જઈ આવ્યો? તો સામે ખીખી કરતો મરમાળું હશે પણ મોંમાંથી ફાટે નહીં. થયું હતું દાળમાં કાળું છે પણ કોકમ નથી. ત્યાં તેની બાએ ફોડ પાડ્યો, બોલ્યા, નુરુદ્દીનની નખરાળીને મળવા જાય છે. પછી પૂછ્યું હતું, તે જોઈ છે? ફટાકડી જેવી છે. આ રોયો હેરાન થવાનો થયો છે. પછી ખબર પડી હતી કે એ છોકરીનો નવાબશાહી પરિવાર જૂનાગઢ અને પાકિસ્તાનમાં પણ રહેતો હતો. આર્થિક સંપન્ન પરિવારની કન્યાને વહુ તરીકે લાવવી અને પાલવવી કાસમને પોસાય એવું નહોતું. તે સમયે કાસમને આવી સલાહ આપવાની ઉંમર પણ નહોતી. જ્યાં ખુદના પગ ગટરમાં હોય ત્યાં ગંગાજળની શું વાત કરવાની. આપણે સાંભળી રહ્યા છીએ એક વાર્તા જેનું શીર્ષક છે, મારી રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. નાનકડા બ્રેક બાદ આપણે રેડિયો પાલનપુર પર ફરીથી મળીશું અને આ વાતને

0: આગળ વધારીશું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આપણે સાંભળીએ છીએ એક વાર્તા જેનું શીર્ષક છે મારે રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે. પછીથી કાસમના લગ્ન થયા. મારી વતનમાં બદલી થઈ ગઈ. ગણ્યા ગાંઠ્યા મહિના, વર્ષ દાડો પત્ર વ્યવહાર રહ્યો ને પછી કાયમી ધોરણે છૂટી ગયો. છેલ્લે તે જૂનાગઢ રહેવા ગયો એટલું સાંભળ્યું હતું. અડધો એક કલાક પછી કાસમ પાસે આવ્યો. સામે જોઈ પડખે બેસી ગયો. કાંઈ બોલ્યા વગર સુનમુન રહ્યો. તેનું મૌન અને દીદાર નબળી સ્થિતિની ચાડી ખાતા હતા. તેથી શું પૂછવું, બોલવું એ પણ એક પ્રશ્ન થયો. એકલો જ છું, જિંદગીના દિવસો પસાર કરું છું. એક વાક્યમાં જાણે જિંદગીનો હિસાબ આપી દીધો. અહીંયા મેં પૂછ્યું, નસીબ બાનું? તો એને જવાબમાં જણાવ્યું, વર્ષો પહેલાં છોડીને ચાલી ગઈ. આવું થવાનું જ હતું. તેની નવાઈ ન લાગી, પણ કહ્યું, ચાલ નસીમ જ્યાં હોય ત્યાં જઈએ, તેને સમજાવીએ. કાસમ રડવા જેવું હસવા લાગ્યો. પછી વ્યંગમાં કહે, ક્યાં જઈશું? ભારપૂર્વક કહ્યું, જ્યાં હોય ત્યાં. તારા બાએ ખવડાયેલા રોટલાનું ઋણ ચૂકવવાનો મને મોકો મળ્યો છે, મેં આવેશમાં ઉમેરી દીધું. આ દેશ બહાર તો નહીં હોય ને? દાંત ભીસી ગુસ્સાથી કહે, હા પાકિસ્તાનમાં છે. જવું છે? સામે બોલવા જેવું કાંઈ રહ્યું નહોતું. અને મારાથી સામે બોલવા જેવું કાંઈ રહ્યું નહોતું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: कहानी पूरी नहीं थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: आज अपने एक वार्ता सांभळी, मारी रोटलानु ऋण चुकवानु बाकी छे। तेनी शुरुआत अने तेनो अंत पण आश्चर्यचकित करी दे तेवुं छे। अंतमां शीर्षकने सार्थक करवानुं आवे छे त्यारे फरीथी एक विस्मय जागे छे कि शुं आ शीर्षक आ रोटलानुं ऋण શું ચૂકવાશે। ખરેખર આ વાર્તાએ મને પણ વિચારમાં મૂકી દીધી। આ વાર્તા ચંદર્વ કોલમમાં પ્રકટ થઈ રાઘવજી માધડ દ્વારા લખેલ છે। મારી એ રોટલાનું ઋણ ચૂકવવાનું બાકી છે। આવા જ સબ્જેક્ટ, આવા વિષયો અને આવી વાતો હું લઈને આવતી રહીશ તમારી માટે રેડિયો પાલનપુર પર। પરંતુ તમારે અમારી સાથે જોડાયેલા રહેવું પડશે। તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરીને જ્યાં છો ત્યાંથી અમને સાંભળી શકો છો। મારા સહિત અમારા રેડિયો પાલનપુરના ઘણા અવનવા શો આવે છે। અમારા બધા આરજીસ તમારી માટે કંઈક નવું પીરસતા હોય છે। એ બધાને સાંભળવાનું તમારે મોકો જોઈતો હોય તો હમણાં જ અમારી એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી દો રેડિયો પાલનપુર, તથા તમારો પ્રતિભાવ અને રિવ્યૂ અમને અમારા વોટ્સએપ નંબર 9592966 પર મોકલાવી શકો છો। ધીસ ઇઝ આરજી અંજલી, નેક્સ્ટ ટાઈમ ફરીથી એક નવી વાત સાથે મળીશ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: એવા મનોરમ સ્થાનની પૌરાણિક વાર્તા આપણે આજે માણી રહ્યા છીએ. આજથી હજાર વર્ષ પહેલા આવા રમણીય મનોહારી અરણ્યમાં એક તેજસ્વી યુવાન જુદા જુદા અમૂલ્ય ઔષધો એકઠા કરી રહ્યો છે. પંખીઓના જ્ઞાન અને વહેતી સરિતાના ખળખળતા ધ્વનિ સાથે સ્વર મેળવતો હોય તેમ મંદ મંદ વેદ મંત્રોનું જ્ઞાન પણ સાંભળીને અને કહીને તેનું ગાન પણ કરી રહ્યો છે. ત્યાં અચાનક આ સુમધુર વાતાવરણને ચીરતો દબદબાટી ભર્યો કર્કશ અવાજ યુવકને કાને પડે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની એ પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશ ઠાકર, આપણા ગુરુજી. દસમસ્તા દોડી રહેલા નાગરાજ ત્યાં તે યુવકની નજરે પડે છે. તે પોતાના ધ્યાનમાંથી જાગતો હોય એમ ચારે તરફ પોતાની નજર દોડાવે છે. મંદ મધુર છતાં દ્રઢ અવાજમાં તે બોલી ઉઠે છે, શાંત શાંતિ નાગરાજ, આ સુમધુર વાતાવરણને ડહોળી રહ્યા છો, શાંતિથી ચાલો. એવી તે શું ઉતાવળ તમને અશાંત બનાવે છે? પોતાની ગતિની જેમ જ પોતાના કર્કશ અવાજમાં એ જવાબ આપે છે, આગો ખસ યુવક, મારા માર્ગમાંથી દૂર થા, મારે ઘણી જ ઉતાવળ છે, જલ્દી પહોંચવાનું છે, મારો સમય બગાડીશ નહીં, યુવક એ જ શાંતિથી નાગરાજને કહે છે. અરે નાગરાજ, ઉતાવળ અને અસ્વસ્થતાને કોઈ સંબંધ નથી, ત્વરા તો હોય પણ અકળામણ શા માટે લાગે છે? કોઈ અણગમતા કામ માટે તમને વિવેશ કરવામાં આવ્યા છે? થોડાક શાંત થતા અવાજની ગરમી ઓછી કરીને બોલી ઉઠે છે, હા ભાઈ, આજ્ઞા પાલન કરવાનું છે અને કામ મનને ગમે નહીં તેવું છે, મને કોઈકના દેહાવસાનનું કારણ બનવાનો આદેશ થયો છે, નાગરાજ જવાબ આપે છે. આ વાતનું અનુસંધાન માણીશું આપણે વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.
1: પ્લીઝ શાદી મત કરો, પ્લીઝ.

તો આપ તક્ષક રાજ છો, ખરું ને? યુવકે અનુમાન દોડાવ્યું. નાગરાજ કહે, તમે તદ્દન સાચા છો. હું તક્ષક હાલમાં મહારાજ પરીક્ષિતને મરણાસન કરવા ધસી રહ્યો છું. અરે, તમે તો કોઈ ત્રિકાળ જ્ઞાની લાગો છો. હું તક્ષક રાજ મારા ઔષધ વિશે પ્રયોગથી રાજા પરીક્ષિતના દેહ વિલયનું કારણ બનવા ધસી રહ્યો છું. યુવક ફરી નમ્રતાથી બોલે છે, હું ત્રિકાળ જ્ઞાની નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશ ઠાકર, એટલે કે આપણા ગુરુ. હું તો ભગવાન ધન્વંતરીનો અંતેવાસી છું અને ભગવાન ધન્વંતરીએ મને પણ અમોઘ ઔષધોનું ચયન કરવા માટે અહીં મોકલ્યો છે. પરંતુ મારા એક પ્રશ્નનો જવાબ આપશો, શું આપને પરીક્ષિત જેવા મહામાનવને પીડાદાયક મૃત્યુ આપવામાં ઔચિત્ય દેખાય છે? થોડા ક્ષોભ સાથે નાગરાજે કહ્યું, બંધુ, અહીં ઔચિત્ય અને અનઔચિત્યનો પ્રશ્ન જ નથી, પણ તમે મને શાસ્ત્ર

યુક્ત લાગો છો તો કહો, પૃથ્વી ઉપર જન્મેલા દરેક જીવ માટે મૃત્યુ અનિવાર્ય ઘટના છે કે નહીં? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ, પરીક્ષિતનું પણ મૃત્યુ તો નિયતિએ નક્કી કર્યું જ હોય, મારે તો માત્ર સાધન બનવાનું છે. હવે યુવક થોડો મૂંઝાયેલો લાગ્યો, પરંતુ બોલ્યો, તક્ષકરાજ, પરીક્ષિત જેવો મહામાનવ, પ્રેમ વત્સલ ધર્મપ્રેમી મહાન વંશનો વંશજ, અને આવું અપમૃત્યુ? તક્ષક ઉતાવળે બોલી ઉઠ્યા, તે નક્કી કરવાનું કામ મારું નથી. મારું કામ તો આજ્ઞાનું પાલન કરવાનું છે, અને યમરાજની આજ્ઞા કોણ ટાળી શક્યું છે? સાચે જ, કોણ ટાળી શક્યું છે? વાર્તાને અંશોને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યુવક જવાબ આપે છે તક્ષક રાજના એ પ્રશ્નનો અને કહે છે, ટાળી શકાયું છે. આ પરીક્ષિતના દાદા પિતામહ ભીષ્મે પોતાના મૃત્યુને પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી અટકાવી દીધું હતું. અને તમે જાણો છો, મૃત્યુનો ભય સૌને સતાવે છે, પણ પિતામહ ભીષ્મનો પુત્ર મૃત્યુને પણ મહોત્સવ બનાવી રહ્યો છે. કદાચ વિશ્વમાં એક મનુષ્ય એવો છે જેને પોતાના મૃત્યુની તિથિ સમય બધું જ ખબર છે, અને છતાંય જીવનના અંતિમ દિવસોનો આનંદ લઈ રહ્યો છે. નાગરાજ કહે કે કેવી રીતે? કે રાજ્યની ધુરા જન્મેન્જયને સોંપીને યમુનાના કિનારે તે દેહ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ અને હૃદય શુદ્ધિ આચરી રહ્યો છે. નાગરાજ કહે, ભાઈ કંઈક વિચારવા જેવું તો લાગે છે, અને મને સમજાય તેવું તો બોલ. યુવક કહે, સાંભળો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાને. યુવકને કહે છે નાગરાજ, ત્યારે યુવક તેને સમજાવે છે. કૃષ્ણપ્રિયા યમુનાજીના તટ પર બેસી સુખદેવજી પાસે શ્રીમદ ભાગવતનું અત્યારે પરીક્ષિત રાજા શ્રવણ કરી રહ્યા છે. સેંકડો નરનારીઓ પુણ્યકર્મનો લાભ મેળવી રહ્યા છે. ભાગવત સમાપ્ત થશે અને તરત જ મોક્ષ દ્વાર ખુલશે, અને એક ક્ષણે મારે પરીક્ષિત રાજાને મારા અમોઘ વિષ્ટી મૃત્યુના દેવને સોંપવાના છે. નાગરાજ, મૃત્યુને સોંપનાર તમે વળી કોણ? તમે તો નિમિત્ત છો એવું કહ્યું. નાગરાજ કહે, અરે પણ યમરાજાએ પણ પરીક્ષિતને દેહ મુક્ત કરવા માટે મારા વિષનો આશ્રય લેવો પડ્યો, અને મારું વિષ અમોઘ છે. વાર્તાના અંશોને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ને એ બોલ્યો તો પછી વિપ્રવર્ય મારે તમને મારા વિષનો પ્રભાવ તો બતાવવો જ પડશે, મારા ઔષધ પ્રયોગનો આ પ્રયોગ પણ તમે જોઈ લો. આ જુઓ વિશાળ વટવૃક્ષ ઊભું છે એમ તક્ષક કહે છે. ચૈતન્ય સભર એના મૂળમાં હું માત્ર એક દંશ દઈને અને વૃક્ષને મારણ કરીને મરણના શરણ કરી દઈશ. યુવક કહે, જોઈએ ત્યારે એ પણ જોઈ લઈએ. તક્ષકે ઘનઘોર વટવૃક્ષના મૂળ આગળ એક દંશ દીધો અને તરત જ વૃક્ષના પાંદડા પીળા પડી ગયા, શાખાઓ ઢીલી પડી ગઈ, વટવૃક્ષ નિમેષ માત્રામાં મૃત્યુ ગામી થયું. નાગરાજ બોલ્યા, જોયું વિષ? આ તો પ્રકૃતિનું પ્રિય સંતાન, અમર્યાદ એનો જીવનકાળ. મારા વિષનો પ્રભાવ જોયો કે કેટલી ક્ષણમાં એના આત્મા યમસદને પહોંચ્યા. નાગરાજના કથનમાં ભારો ભાર અહંકારનો રણકો હતો, પણ સૌમ્ય યુવક જવાબ આપે છે, થોભો નાગરાજ, મૃત્યુનો નિશ્ચય કરવામાં ઉતાવળ ન કરો. તમારું વિષ અમોઘ છે, પણ વટવૃક્ષના મૃત્યુના હજુ સમય આવ્યો હોય તેવા કોઈ અણસાર નથી. તમે અનુજ્ઞા આપો તો આ ઔષધનો પ્રયોગ કરું. શું યુવક પ્રયોગ કરશે, સફળ થશે? માણીશો વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલન.

શું આ ઔષધનો પ્રયોગ કરું? યુવક પોતાના ઔષધ પ્રયોગથી વૃક્ષને પુનર્જીવિત કરી દે છે. વટવૃક્ષ ફરી પહેલા જેવું બની જાય છે. માત્ર એક ડાળી શુષ્ક છે. નાગરાજને તો પરસેવો વળી ગયો. પોતાના અમોઘ વિષ પ્રયોગ નિષ્ફળ જતા ફાટી આંખે જોઈ રહ્યા. એમના કંઠમાંથી ઉદ્ગારો સરી પડ્યા. ધન્ય છે ભગવાન, ધન્વંતરી ધન્ય છે. આપના ઔષધિએ મારા દીધેલા મૃત્યુને પણ પાછું ઠેલ્યું. હા, કારણ કે એ મૃત્યુ આપી દીધું હતું. આ વટવૃક્ષના ભાગ્યમાં સહજ ભાવે મૃત્યુ આવેલ ન હતું. જીવનની તો અવધિ શેષ હતી. મારા ઔષધની તેથી જ અસર થઈ તેવું યુવક કહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલના અંશોને. નાગરાજ બોલ્યા, અરે હું તો અંદરથી પ્રસન્ન હતો. હવે હું આ મહામાનવના મૃત્યુનું કારણ નહીં બનું. યુવક વિનયપૂર્વક બોલ્યો, નાગરાજ હું કોણ? ભાગ્યની રેખાને બદલનારો ભગવાન ધન્વંતરીની પણ કાલશક્તિ ગતિને અવરોધવાનું પસંદ ન જ કરે ને? નાગરાજ, પરીક્ષિતની અંતિમ ઘડી તો આવી રહી છે. તમારે ત્યાં પહોંચવાનું છે તે નિર્ધારિત છે. નિયતિના વિધાનમાં પરિવર્તન ના થઈ શકે, પણ નાગરાજના સ્વરમાં વિનમ્રતા આવી ચૂકી હતી. પણ તો પછી વિધાતાએ મને, તક્ષકને કેમ પસંદ કર્યો? આવા ઘોર કૃત્ય માટે હું નહીં જાઉં. જઈશ તો પણ તમે એને જીવંત કરી દેશો. મને બધી દિશાઓમાંથી અપયશ મળશે. તમારે જવું જ પડશે મારી સાથે ત્યાં સુધી. તમને વિધાતાએ પસંદ કર્યા તેનું કારણ પણ પરીક્ષિતે પોતે જ સર્જ્યું હતું. ભૂખ તરસથી પીડાતા તેમણે પોતાનું શાન ભાન ગુમાવી દઈને ઋષિના કંઠમાં મૃત્યુ સર્પહારની જેમ પહેરાવી દીધો હતો અને ઋષિપુત્રોનો શ્રાપ પણ પામ્યા હતા. કાળચક્ર તો પોતાની રીતે ચાલ્યા જ કરે. કર્તવ્ય કર્મમાં માફી ન હોય. તમે જશો, પરીક્ષિતને દંશ દેશો અને પરીક્ષિતનો આત્મા દેહ પિંજરને ત્યજી દેશે. નાગરાજ આ વાતથી હજુ સ્વસ્થ નથી થયા અને વાતને આગળ પૂછે છે. શું પૂછે છે તે માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નાગરાજ હજુ સ્વસ્થ નથી થયા એટલે એ પૂછે છે, તો પછી યુવક તમે આ વૃક્ષ ઔષધિ એકત્ર કરવાનો પ્રયત્ન શા માટે કરી રહ્યા છો એ તો સમજાવો. નાગરાજ, ભગવાન ધન્વંતરી વૃથા પ્રયત્નોનો આદેશ કરે જ નહીં. તમે જ કહ્યું હતું તમારું વિષ અસહ્ય પીડાદાયક હોય છે, ભયાનક વેદના પછી મૃત્યુ એ વ્યક્તિને પોતાના શરણમાં લે છે. હા, એ સત્ય છે. અમારો પ્રયત્ન નિયતિને ખોટી ઠેરવવાનો નથી, મહામાનવીની અંત સમયની વેદનાને ઓછી કરવાનો છે, યુવક જવાબ આપે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, અને પ્રકરણ 6 જેનું નામ છે મૃત્યુ મરી ગયું રેલોલ ના છેલ્લા અંતિમ ભાગને. નાગરાજ હવે સંપૂર્ણ સૌમ્ય બની ગયા હતા. બોલ્યા, ઓહ, હવે સમજાયું. તમારો આ પ્રયાસ મહારાજની પરીક્ષિતની મારા દંશને કારણે થનારી પ્રચંડ પીડાના પ્રતિકાર માટેનો છે. નાગરાજની સમજણથી ખુશ થઈને ધન્વંતરીના શિષ્યે કહ્યું, નાગરાજ બરોબર સમજ્યા. એક દિવ્ય જીવનનું દેહાવસાન પણ દિવ્ય બનવું જોઈએ. ચહેરા પર મૃત્યુની પીડા નહીં, પરંતુ અંતરાત્માની પ્રસન્નતાનો ભાવ ઉભરી આવવો જોઈએ. દેહ છોડ્યાનો આનંદ સૌ કોઈ ભાવ વિભોર કરનારને હોવો જોઈએ અને તેવો જ હોવો જોઈએ. મુખમંડળ પર તેજસ્વી આભા અને ભક્તિભાવની પ્રસન્નતા અને જીવન સાફલ્યની શાંતિ પ્રગટવી જોઈએ. ભગવાન ધન્વંતરી એવું ઈચ્છે છે. સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને ધન્વંતરીનું પ્રગટ થવું

જીવ માત્રની પીડા દૂર કરવા માટે થયું છે. એમાં પણ પરીક્ષિત જેવા મહામાનવ જેને મૃત્યુની સહેજ પણ ભીતિ નથી અને તક્ષક જેવા નાગરાજ વેદનાયુક્ત મૃત્યુ આપે તે ના જ ચલાવી લેવાય. તક્ષકરાજ શીઘ્રતા કરો, હવે આપણી બંને પાસે સમય ઓછો છે. આપને આટલી વિનંતી કરું છું કે મહારાજ પરીક્ષિતને જમણા પગના અંગૂઠે દંશ દેજો. હું ભગવાનની કૃપાથી એમને

ગામની નજીક વ્રજની નદીના કાંઠે સુરમ્ય શાંત ધન્વંતરી આશ્રમ અસ્તિત્વ ધરાવે છે. ત્યાં ભગવાન ધન્વંતરીની નાનકડી દેરીના દર્શન થાય છે. શિવજીનું દેવાલય પણ દર્શનાર્થીની પ્રતીક્ષામાં ઊભું છે. નજીકમાં જ તક્ષકની ગુફા અને વિશાળ વટવૃક્ષ પણ મોજૂદ છે. વટવૃક્ષની ઉપર ડાળીના પાન આજે પણ લીલા નહીં પણ સફેદ છે. આશ્રમની આસપાસનું અરણ્ય વનૌષધિથી સંપન્ન છે અને અનેક પંખીઓના મધુર કલરવતી નદીના ખળખળ ધ્વનિ સાથે જુગલબંદી ધરાવે છે. તે અવાજ સંભળાતો રહે છે. તમે સાંભળી રહ્યા હતા સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. તેઓએ પોતાના સોમનાથ યુનિવર્સિટીના ઓએસડી કાર્યકાળ દરમિયાન આસપાસની પોતાની વૈચારિક વાંચન વૃત્તિ અને પોતાના એ વિમર્શના ભાવને અલગ અલગ વાર્તાઓ સ્વરૂપે અહીં આ પુસ્તકમાં સંગ્રહિત કર્યા છે. સુંદર મજાની એ વાતો અને સનાતન સંસ્કૃતિના સત્યોને તેમણે વાર્તા સ્વરૂપે લોકભોગ્ય બનાવ્યા છે, જે હું આપ સૌને કહી રહ્યો છું. પ્રતિભાવ તમારે મને મોકલી આપવાના છે 9512966888 પર. અમારા સોશિયલ મીડિયાના વિવિધ સ્ત્રોત એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એક્સ પર કે પછી રેડિયો પાલનપુર @gmail.com પર મેલ કરીને, ઓડિયોમાં એટલે કે તમારા અવાજમાં રેકોર્ડ કરીને કે પછી ટેક્સ્ટ મેસેજીસથી મોકલી આપો. અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ અને સાથે સાથે અમારી એન્ડ્રોઇડ ફોન અને આઈફોન બંને માટેની રેડિયો પાલનપુર નામની મોબાઈલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં અમને માણતા રહો, સાંભળતા રહો અને ઉત્સાહ વધારતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બંને શીઘ્રતાપૂર્વક ત્યાંથી ચાલવા લાગ્યા પોતાના કર્મ માટે. આજે પણ સોમનાથથી આશરે 30 કિલોમીટર મોટી ધીણોજ નામના

છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: Hey guys, thank you so much for watching this video. Make sure to hit the subscribe button if you loved it. We're so close to 10,000 subscribers, so I'd love if you hit that subscribe button immediately to join my community so I can share my journey with you. Thank you so much. Hope you love this one. Let me know what you think in the comments. See you soon.
1: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: 90.4 FM રેડિયો પાલનપુર પર શ્રોતા મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આપણા શહેરમાં વસતા તમામ સમુદાયને વાચા આપી શકાય એવો આપણો એક નાનકડો પ્રયાસ છે. આપણા શહેરની અંદર જેમ દૂધમાં સાકર ભળી જાય, એમ કેટલાય સમુદાયો અને કેટલાય પ્રાંતોમાંથી આવતા લોકો અહીં રોજીરોટી માટે આવીને વસે છે અને એમની સંસ્કૃતિ સાથે આ શહેરની સંસ્કૃતિમાં એ ભળી ગયા છે. આવો જ એક સમુદાય છે એટલે પંજાબથી આવતા આપણા પંજાબી મિત્રો, એટલે રેડિયો પાલનપુર તેમના માટે લઈ આવ્યા છે પંજાબી ફોકનો ખજાનો. અને ત્યાંની માટીની સોંધીસી ખુશબુ તો ન લાવી શકીએ, પરંતુ ત્યાંના લોક સંગીતને, ત્યાંના ગીતોને પીરસીને તેમને પણ અહીં આપણામાં આપણે પ્રેમથી ભેળવી દઈએ. તો શ્રોતા મિત્રો, આ શ્રેણીમાં આપણે સાંભળીશું પંજાબી લોકગીતો અને પંજાબી ગીતોની મહેફિલ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM ની સાથે રેડિયો પાલનપુર પર.
3: પૈંદી ધમક નગારે મોત કંબે, નાળે ચાશની ડોલી જાંદી આવે, દંદા બુલ્લા તે નચદી નહીં કલ્લા, એ તાં ઢિડ ચો બોલી જાંદી આવે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
2: ઘર ઘર

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ. વિકસિત

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.